નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95 બાર 99.

9966 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે જોયું કે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતા તરીકે આખા જગતમાં વિખ્યાત છે, પણ આમ જોઈએ તો એ મહાભારતનો પણ એક ભાગ છે. પહેલાં પણ આપણે જોયું કે મહાભારતની અંદર યુદ્ધ ન થાય એવા અનેક પ્રયત્નો કર્યા પછી પણ દુર્યોધન જ્યારે પોતાની દુષ્ટતાને છોડી શકતો નથી ત્યારે અંતે અનિવાર્ય કારણે યુદ્ધ કરવું જરૂરી બની ગયું, ત્યારે બંને તરફથી યુદ્ધની ઘોષણા થઈ અને બંને બાજુએ સેનાઓ ઊભી રહી ગઈ. અહીંથી આમ તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ થાય છે. વાર્તા તરીકે આપણે જોઈએ તો સીધી વાત છે કે ધૃતરાષ્ટ્ર એ તો ક્યાંક દૂર બેઠા છે, પોતાના ખંડમાં બેઠા છે, અને ત્યાં સંજય એમને યુદ્ધની અંદર શું થયું એ સીધું સંભળાવે છે. આજની ભાષામાં કહીએ તો રનિંગ કોમેન્ટ્રી આપે છે કે યુદ્ધ ભૂમિ ઉપર શું થાય છે. પ્રશ્નની શરૂઆત આ રીતે થાય છે, ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકઃ પાંડવાશ્ચૈવ

કુરવતા સંજય સંજય આ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રની અંદર યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? કેમ અકુરવત? પણ જુઓ, ધ્યાનમાં રાખવા જેવા બે શબ્દો આ શ્લોકમાં છે. પહેલો શબ્દ છે એ છે ધર્મક્ષેત્રે, યુદ્ધક્ષેત્રે એમ નથી કહ્યું, ધર્મક્ષેત્રે. એટલે આખીએ ભગવદ્ ગીતા એ યુદ્ધની કથા છે એમ જો કોઈ કહે તો અહીંથી જ સમજવાની આપણે શરૂઆત કરવી પડે કે ભગવદ્ ગીતાને યુદ્ધ અભિપ્રેત નથી, ધર્મ અભિપ્રેત છે. એટલે ધર્મક્ષેત્રે. અને બીજો બહુ મજાનો શબ્દ છે આપણે સમજવા જેવો, એ છે મામકહા. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાહા યુયુત્સવહા, યુદ્ધની ઈચ્છાવાળા કોણ? મામકહા પાંડવહા, મારા અને પાંડુના પુત્રો. જ્યાંથી આ શરૂઆત થાય છે ત્યાંથી જ યુદ્ધની શરૂઆત થાય છે. કારણ કે મામકહા મારું, જ્યાં હું મહત્વનો બને, મારે શું મેળવવાનું છે, આ મારું ને આ પારખું. હકીકતમાં ભારતીય સંસ્કૃતિ સમગ્રને જુએ છે, એના બદલે અહીંયા શરૂઆત થઈ ગઈ મારા અને પાંડુના પુત્રો. હકીકતમાં એકઠા થયા છે અને યુદ્ધ કરવા માટે એકઠા થયા છે, તો એમણે શું કર્યું? આ પ્રશ્નથી ભગવદ્ ગીતાનો આરંભ થાય છે અને પ્રશ્ન જ બહુ અગત્યનો છે એમ આપણે જોયું. સંજય તરત જ એનો જવાબ આપવાની શરૂઆત કરે છે કે આ બધા એકઠા, બધા શ્લોકો આપણે જોકે જોતા નથી, પણ એનો સારાંશ જોઈએ તો એણે એમ કહ્યું કે બંને બાજુઓ સેનાઓ એકઠી થઈ ગઈ છે. બંને બાજુઓની સેનાઓને જોયા પછી દુર્યોધન બધાની પાસે, દ્રોણ વગેરેની પાસે જઈને કહે છે, ખાસ કરીને દ્રોણની પાસે, કે હે ભગવાન જુઓ, પશ્યમાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ, હે આચાર્ય આ પાંડવોની મોટી સેનાને જુઓ. પાંડવોની મોટી સેના મહતીમ ચમુમ, અને તમારી સેના ભાઈ એના વિશે તો એ બોલતો જ નથી. હકીકતમાં તો મોટી સેના દુર્યોધનની હતી અને નાની સેના પાંડવોની હતી. આપણા જીવનની અંદર પણ આમ જ થાય છે. સારા અને નરસા વચ્ચે આપણા મનની અંદર જે વખતે સંઘર્ષ ચાલે છે, એ વખતે કૌરવોની સેના મોટી હોય છે, પાંડવોની સેના નાની હોય છે. 100 કૌરવો હોય તો પાંડવો માત્ર 5 જ હોય છે. સારું અને નરસું, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ધર્મ્ય અને અધર્મ્ય, એની વચ્ચે આપણને જે ખોટું આવે છે, ખોટા વિચારો આવે છે, ખરાબ તત્વો આવે છે, એની સંખ્યા મોટી હોય છે. પણ ત્યાં એને એમ લાગે છે કે જો સામા કેટલા બધા મોટા છે. પશ્યમાં પાંડુપુત્રાણા આચાર્ય મહતીમ ચમુમ, પણ પાછું વળી પાછો એ વિશેષપણે કહે છે કે માત્ર સેના મોટી છે એટલું નહીં, એ સેનાને વ્યૂહબદ્ધ કરનાર, એ સેનાની ગોઠવણી કરનાર, એ સેનાનો ચક્રવ્યૂહ ગોઠવનાર કોણ છે? તો કે તમારો શિષ્ય છે. વ્યૂઢમ દ્રુપદ પુત્રેણ તમ શિષ્યેણ, તમારા શિષ્યએ એની વ્યૂહરચના કરી છે. અને એ શિષ્ય બી જેવો તેવો નથી, ધીમતા બુદ્ધિમાન છે. તમારા જ બુદ્ધિમાન શિષ્યે એની વ્યૂહરચના કરી છે, માટે એને ઓછો આંકી શકાય નહીં, એને ઊણો આંકી શકાય નહીં, અને એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. આ માનસિકતા દુર્યોધનની છે. એનામાં કદાચ થોડો આત્મવિશ્વાસનો ઘટાડો થયેલો પણ આપણને જોવા મળે. ભીમ વડે રક્ષાયેલું આ સૈન્ય જે છે એમનું એ પર્યાપ્ત છે, અને આપણું ભીષ્મ વડે રક્ષાયેલું, ભીષ્મ તો પિતામહ, અને એમના વડે રક્ષાયેલું સૈન્ય તો કેવું હોય? પણ દુર્યોધન કહે છે કે અપર્યાપ્તમ ત્વિદમસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, આપણું સૈન્ય
આ પર્યાપ્ત અને અપર્યાપ્ત શબ્દ

વિશે વિદ્વાનોએ ઘણી ચર્ચા કરી છે. આપણે એ બધી ચર્ચાની અંદર ઉતરવું નથી, કારણ કે આપણે આગળ વધવું છે. પણ દુર્યોધનની માનસિકતાને સમજવા માટે આ જરૂરી છે. એટલા માટે એ કહે છે કે ભાઈ, તમે બધા જેટલા મારા સારા સૈનિકો છે, કર્ણ, દ્રોણ વગેરે બધા એકઠા થઈને ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વેવહિ, તમે બધા ભેગા થઈને અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ, જ્યાં તમે હો ત્યાં આખા સૈન્યની અંદર જે જગ્યાએ યુદ્ધ માટે ઊભા રહ્યા હોય, જે શસ્ત્ર લઈને યુદ્ધ કરી રહ્યા હો, જેની સામે યુદ્ધ કરી રહ્યા હો, એ બધું કરતી વખતે ધ્યાન રાખજો કે ભીષ્મ પિતામહ ક્યાં છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતઃ, જે તે જગ્યાએ રહેલા હો ત્યારે પણ ભીષ્મમેવાભિરક્ષંતુ, ભીષ્મનું રક્ષણ કરજો, કારણ કે આપણી આ સેનાના નાયક ભીષ્મ છે. હવે ભીષ્મ કોણ? પિતામહ છે. એની શક્તિ કેટલી, એની પ્રતિજ્ઞા કેવી દ્રઢ, એનું રક્ષણ કરવાની વાત દુર્યોધન કરે છે. આશ્ચર્ય લાગે આપણને. દુર્યોધનનો આત્મવિશ્વાસ ઘટ્યો છે શું? અને પછી સંજય કહે છે કે જુઓ, હવે તો આ ભેરી ને રણભેરી ને દુંદુભીઓ ને બધું એકદમ વાગવા માંડી ગયું છે, અને આ બધા લોકોએ પોતપોતાના શંખ વગાડી દીધા છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ, ઋષિકેશ કૃષ્ણએ પોતાનો પાંચજન્ય કાઢીને વગાડી દીધો. પાંચજન્ય શંખ, એની પણ પોતાની એક કથા છે. આપણે એને અત્યારે જોવી નથી, પણ એની પણ એક કથા છે. એમણે પાંચજન્ય વગાડ્યો એટલે તરત ને તરત દેવદત્તમ ધનંજયઃ, ધનંજયે પોતાનો દેવદત્ય નામનો શંખ વગાડી દીધો. આપણા માટે બહુ કામનું નથી, પણ આ બધા શંખોના નામ આવડતા હોય તો કામ લાગે કદાચ. ઋષિકેશ કૃષ્ણ, એના શંખનું નામ છે પાંચજન્ય. અર્જુન, એના શંખનું નામ છે ધનંજય. પૌંડ્ર, એ વૃકોદર ભીમના શંખનું નામ છે. અનંત વિજય, રુધિષ્ઠિરના શંખનું નામ છે. આમ બધાએ પોતપોતાના શંખ એ કાઢીને જોરથી એનું વાદન કર્યું, એટલે શંખ નાદ થાય એટલે યુદ્ધના આરંભનું સૂચક બની રહે એવું એક સૂચન છે અહીંયા. આ શંખ એકદમ વગાડ્યા, પણ સંજય કહે છે કે આ જે ઘોષ થયો, આનો જે અવાજ થયો, આવા શંખોનો અવાજ થયો, એ સઘોષઃ ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયા. આ ઘોષ માત્ર, હજુ તો યુદ્ધ શરૂ થયું જ નથી, હજુ તો આ બધા મહાયોદ્ધાઓએ, મહારથીઓએ, અતિરથીઓએ શંખનાદ કર્યો છે, અને આ શંખનાદથી જ ધાર્તરાષ્ટ્રાણામ, ધૃતરાષ્ટ્રના પુત્રોનું જે સૈન્ય છે એના હૃદયાની વ્યદારયાત, હૃદયોને ચીરી નાખ્યા. એટલે કે જાણે એમને ધાક બેસી ગઈ, જાણે કે એમને એમ લાગ્યું કે આ કેવી રીતે લડી શકાશે, એક પ્રકારની લઘુતાનો અનુભવ થાય એ પરિસ્થિતિ પેદા તો થઈ ગઈ. દુર્યોધને પોતાનું કામ કરી દીધું છે, એણે પોતાના સૈનિકોને સૂચનાઓ આપી દીધી છે, એણે પોતાના સેનાપતિઓને શું કરવું એ કહી દીધું છે. પણ અહીંયા અર્જુન પક્ષે, અર્જુન પક્ષે વાત જુદી છે. અર્જુન કહે છે કે જરા કૃષ્ણ, આ બધા જે બે બાજુ લડવા માટે ઉપસ્થિત થયા છે, જરા મને જોઈ લેવા દો ને, કોણ કોણ છે, કોણ કોણ મારા પક્ષે છે, અને કોણ કોણ પેલા દુર્બુદ્ધિ એવા દુર્યોધનના પક્ષમાં છે. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય વિચિકીર્ષિણઃ, એનું પણ પ્રિય ઈચ્છનારા લોકો છે. એ તો દુર્બુદ્ધિ છે, સૌ જાણે છે, છતાંય એનું પ્રિય ઈચ્છનારા કોણ કોણ છે જરા મને જોઈ લેવા દો. કોની સાથે મારે લડવાનું છે, કોને મારે હણવાના છે, એ જરા હું જોઈ લઉં. કૃષ્ણએ કંઈ કહેવાનું જ નહોતું. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમે.

ચ્યોતા એવું અર્જુને કહ્યું કે કૃષ્ણે બે સેનાઓની વચ્ચે જઈને રથ ઊભો રાખી દીધો. પણ ત્યાં તો પરિસ્થિતિ બદલાઈ ગઈ. અર્જુન એમ માનતો હતો કે દુર્યોધનનું પ્રિય ઈચ્છનારા, દુષ્ટબુદ્ધિનું પ્રિય ઈચ્છનારા, ખરાબના પક્ષે ઊભા રહેનારા કોણ કોણ છે એ પણ ખરાબ જ હોવા જોઈએ. એમને મારવાના છે તો મારી દઈશું, પણ એ જુએ છે શું, એનાથી ઊંધું જુએ છે. અહીં તો કેવા કેવા લોકો છે, પિતૃ અથવા પિતા મહાન, ત્યાં પિતૃઓ વડીલો છે, ત્યાં કાકાઓ છે, બાપાઓ છે, પિતામહ છે, સ્વયં ભીષ્મ પિતામહ ત્યાં ઊભા છે, ત્યાં ગુરુ છે, ત્યાં આચાર્ય છે, બધા જ મારા છે. આ બધા માત્ર દુષ્ટબુદ્ધિનું પ્રિય કરવા માટે એકઠા થયા છે એમ નહીં, કદાચ એના આદેશથી ભેગા થયા છે, પણ યુદ્ધ કરવાનું થશે તો મારે પણ એમને મારવા પડશે. અર્જુનની જે સ્થિતિ થઈ એ એકદમ વિચિત્ર થઈ ગઈ. બિચારો થઈ ગયો, જે મહાયોદ્ધો હતો એ બિચારો હતો. કારણ કે અત્યાર સુધી તો એ એમ માનતો હતો કે મારે શત્રુઓ સાથે લડવાનું છે, અને અહીં આવ્યા પછી એને જોયું કે ત્યાં બધા સ્વજનો છે. ગીતાકાર કહે છે કે તાન સમીક્ષ્ય શકુંતે યહ સર્વાન બંધુન અવસ્થિતાન. બધા બંધુઓ, બધા સ્વજનો ત્યાં બેઠા છે, ત્યાં ઊભા છે, યુદ્ધ કરવા માટે ઊભા છે. એ જોઈને એની પરિસ્થિતિ કેવી થઈ ગઈ તો કહે છે કે કૃપયા પરાયા વિષ્ટો વિષિંદન ઇદમ અબ્રવીત. એકદમ વિષાદયુક્ત થઈ ગયો, ઉત્સાહ ક્યાં ઓસરી ગયો. યુદ્ધ કરવાનું છે, લડવાનું છે, આવો જે ઉત્સાહ એના મનમાં હતો અત્યાર સુધી એને એવું આત્મગૌરવ હતું કે ચાલો જોઈ લઈએ કોની સામે લડવાનું છે. એ વાત આખીએ આખી બદલાઈ ગઈ. વિષીદન, વિષાદ, કેરો એના મનમાં આવી ગયો. કૃપયા પરયા વિષ્ટ, એની અંદર તો એકદમ પરમ કરુણા ઉત્પન્ન થઈ ગઈ. અને એને થયું કે અરે, મારે અમની સાથે લડવાનું છે, મારા જ માણસો સ્વજનો અહીંયા મારી સાથે લડવા માટે ઊભા થયા છે. ભાઈ, આ જોઈને મારું તો સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. શરીરે પરસેવો વળી ગયો છે અને મારા બધા અંગો ઢીલા પડી ગયા છે, મોં સુકાઈ ગયું છે, રોમાંચ થઈ ગયો છે, હવે મારાથી કેમ લડી શકાશે. પરસેવો થઈ ગયો છે. મારા હાથમાં રહેલું ગાંડીવ, જે ગાંડીવ એ અર્જુનનો ગર્વ છે, અર્જુનનું સાહસ છે, અર્જુનની શક્તિ છે, એ ગાંડીવમ સંસ્રતે હસ્તા, હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે, ચામડી બળવા માંડી છે. એક મિનિટ ઉભા રહેવું હવે શક્ય નથી. ભ્રમતી વચમે મનઃ, મારું મન ભમવા માંડ્યું છે. ભાઈ, આ બધું મને સારું નથી લાગતું, કઈ ખરાબ થઈ રહ્યું છે એવું લાગે છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. કેશવ, મને આ બધા નિમિત્તો બહુ ખરાબ દેખાઈ રહ્યા છે. આ સ્વજનોને મારીને કશું પણ સારું થશે એવું મને લાગતું નથી. અને થશે શું? માનો કે હું આ મારા સ્વજનોને અહીંયા યુદ્ધમાં મારી નાખીશ તો રાજ્ય મળશે. નથી જોઈતું રાજ્ય, નકાંક્ષે વિજય એમ કૃષ્ણ. મારે રાજ્ય જોઈતું જ નથી. જા ન રાજ્યમ ન સુખાની ચ. ત્યાં સુધી નહીં, મને ભોગ પણ નથી જોઈતા. મારા જીવનનો પણ શું અર્થ રહે જો મારા વડે સ્વજનોનું મૃત્યુ આવે. હકીકતમાં સુખ, ભોગ, રાજ્ય આ બધું આપણે મેળવીએ તો આપણે ઈચ્છીએ કે આપણે સાથે આપણા સ્વજનો બધા સુખી થાય, આપણા સ્વજનોનું દુઃખ દૂર થાય, આપણે બધા એક સાથે હળી મળીને રાજી થઈને ખુશ થઈએ, એમ જેમના માટે થઈને રાજ્ય ઈચ્છીએ, ભોગ ઈચ્છીએ, સુખ ઈચ્છીએ,
એ તો યુદ્ધની અંદર મારી

સામે આવીને ઉભા રહ્યા છે, મરવા માટે ઉભા રહ્યા છે. હું એમને મારીશ, અથવા એક રીતે કહીએ કે જો એ મને મારશે કદાચ તો પણ બેમાંથી કોને સુખ થશે? મારે આમને નથી મારવા. આ બધા સ્વજનો છે. નેતાનંતમિચ્છામી, આમને મારે મારવા જ નથી, ભલે હું મરી જાઉં. નતો પી ભરી મધુસૂદન, ભલે હું જાતે મરી જાઉં, મારે એમને મારવા નથી. આ તો એક રાજ્યની વાત છે કે હું જો જીત્યો કે અમે જો પાંડવો જીત્યા તો હસ્તિનાપુરના રાજા થઈશું અને હસ્તિનાપુરનું રાજ્ય મળશે. માનો કે હસ્તિનાપુરનું રાજ્ય એ આખી પૃથ્વીના રાજ્યની બરોબર છે, તો પણ એ તો આટલું રાજ્ય છે. ભલા માણસ, મને જો ત્રૈલોક્યનું રાજ્ય મળે ને, હું ત્રણેય લોકનું રાજ્ય મળે ઇન્દ્રાસનથી ઉપર, તો પણ મારે એ જોઈતું નથી. અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો, ત્રૈલોક્યના રાજ્યને માટે યુદ્ધ કરવું પડે તો એ મારે નથી જોઈતું. ભલા માણસ, આ તો પૃથ્વીના રાજ્યની વાત છે, નથી જોઈતું, નથી કરવું. આમ કયા પછી અર્જુન કેટલીક બૌદ્ધિક દલીલો કરે છે. દલીલોમાંની પહેલી આ જ છે કે આખરે યુદ્ધ કરીને, આખરે રક્તપાત કરીને, આખરે સ્વજનોને મારીને, લોહી વેવડાવીને મળવાનું શું, મેળવવું શું? તો કે રાજ્ય નથી જોઈતું, રાજ્ય. આ એક દલીલ થઈ, રાજ્ય મેળવવા માટે આવડો મોટો સંહાર. તો બાંધવોને હણીને આપણે આવો કોઈ પણ પ્રકારનો સુખનો પેલો ઓડકાર મેળવવો નથી. સ્વજનોને મારીને આપણે સુખી થઈ શકીએ? આ બીજી દલીલ છે. સ્વજનોને મારીને, આપણા સ્વજનો ગુજરી જાય, કાલ ઉઠીને જો કોઈ સ્વજન મરી જાય તો આપણે એને બેસણે જવાનું હોય. સ્વજનોને મારીને આપણે સુખી થઈ શકીએ? હવે એ તો છે મૂર્ખા, એમને ખબર નથી. કારણ કે લોભોપહત ચેતઃ, એમના તો ચિત્ત, એમની બુદ્ધિ, એમનું મન એ લોભથી હણાઈ ગયું છે. એટલે એ લોકો આ જોઈ શકતા નથી કે એ શું કરવા તૈયાર થયા છે. હું કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે છે પાતકમ. આ કુલક્ષય, આખું કુળ હણાઈ જશે. બંને જણા સામ સામે એક જ કુળના છીએ, લડીશું ને કોક ને કોક તો મરી જશે. તો કુલક્ષયે, આખું કુળ હણાઈ જશે. અહીં એકબીજાના મિત્રો છે, મિત્રોનો દ્રોહ થઈ જશે. અને આ મિત્રોનો દ્રોહ થઈ જશે તો એના કારણે જે એક મોટું પાપ ઊભું થશે, આ પાપ શું કરશે એ વિચારવા માટે આ લોકો સમર્થ જ નથી. કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યન મી અર્જુન, આ જે કુલક્ષયથી થનારું જે પાપ છે, એ પાપમાંથી બચવા માટે અમારે વિચારવું જોઈએ. કેમ ના વિચારવું જોઈએ? હવે એની દલીલો શરૂ થાય છે. જુઓ, સરસ દલીલો છે. જો કુળ નાશ પામે, આખું કુળ નાશ પામશે, અને જો કુળ નાશ પામે તો સનાતન એવા કુળ ધર્મો નાશ પામે. કુલ ધર્મ, કુળના ધર્મો, પરસ્પરના સંબંધો કેવા હોવા જોઈએ, કુળના લોકોના પરસ્પરના કુટુંબની કુટુંબીજનોની સાથે વ્યવહારો કેવા હોવા જોઈએ, કોણ કોનું સન્માન કરશે, કોણ કોને આદેશ આપશે, કોણ કોનું ભલું ઈચ્છે છે, કોણ કોની શુશ્રૂષા કરશે, આ બધા કુલધર્મો જે છે. એ કુલધર્મો તો આજકાલના નથી, સનાતન કુલધર્મો છે. જો કુલક્ષય થયો, કુળ જ નાશ પામ્યું, તો સનાતન એવા કુલધર્મો નાશ પામશે. અને ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ, અને ધર્મ નાશ પામશે ત્યારે થોડા ઘણા જે બચી ગયા હશે એમનો પણ નાશ જ થશે. અને આ પ્રમાણે કુળની અંદર પાપ જ પાપ ચારે બાજુ ફેલાવા માંડશે. એક બીજું થશે,
કે અહીંયા તો યોદ્ધાઓ મરશે.

સામ સામે લડીને પુરુષો બધા યુદ્ધમાં મરી જશે, અને પછી બચશે શું? તો મહિલાઓ, ઘરની સ્ત્રીઓ બચી જશે. જો પાપ વધશે તો કુળની સ્ત્રીઓ જે છે એ પણ પ્રદૂષ્યંતી, એ પણ દૂષિત થઈ જશે. અને સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ, અને સ્ત્રીઓ દૂષિત થઈ એટલે વર્ણસંકર પ્રજાનો પ્રાદુર્ભાવ શરૂ થઈ જશે. સંકરો નરકાય એવ. આજે સાંકર્ય થયું, એ સાંકર્ય નરકને માટે જ છે. એનાથી નરક જ મળે, પછી બીજું કશું મળી શકે જ નહીં. તો કુળ અને કુળનો નાશ કરનાર બંનેના માટે આજે સાંકર્ય આવ્યું. આપણા પછીની પેઢીઓ જે તૈયાર થશે, પછીની પેઢીઓ કેવી આવશે, એ પેઢીઓ શું કરશે, આખા કુળને સમસ્તપણે નાશ થઈ જશે. એના પિતૃઓ પછી પડશે નરકમાં, એમને કોઈ પિંડ આપનારે બચી નહીં હોય. આ પ્રકારની પરિસ્થિતિ પેદા થશે જો આપણે આ યુદ્ધને પ્રોત્સાહન આપીશું તો. આવી રીતે આ યુદ્ધની અંદર કુળનો નાશ કરનાર આપણે બનીએ, કુલગ્ન બનીએ, તો કુલગ્નતાના કારણે, કુળનો નાશ કરનારના કારણે આપણે સાંકર્ય વર્ણસંકરતાનું કારણ બનીએ. બધા જાતિ ધર્મો ખલાસ થઈ જાય, કુલ ધર્મો ખલાસ થઈ જાય, અને આ બધું ખલાસ થઈ જવાના કારણે નરકે નિયતમ વાસો ભવતી. નિયત ચોક્કસપણે પછી નરકની અંદર જ નિવાસ થાય, કશું જ સારું ન થાય. અને પછી એકદમ અર્જુનને વિચાર આવે છે કે અરે અરે અરે અરે, આ પોતાની દલીલો પોતે ને પોતે કરી, અને પછી એકદમ એને એમ થાય છે કે અરે અરે અરે, અહો બત મહત પાપમ કરતું વ્યવસ્થિત આવયમ. આપણે કેટલું મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ. આમ તો યુદ્ધ એ પાપ જ છે, પણ આ અર્જુન પોતાની રીતે જુએ છે કે હું કેવડું મોટું પાપ કરવા તૈયાર થયો છું. અહો બત મહત પાપમ કરતું, કોઈ મોટું મહાપાપ કરવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. કારણ કે આ યુદ્ધ પછી મેળવવાનું જો કંઈ હોય તો એ માત્ર રાજ્ય સુખ, માત્ર રાજ્યનું સુખ મેળવવા માટે. હંતુમ સ્વજનમ ઉદ્યતાઃ, આપણા સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ. આના કરતા તો એવું સારું થાય કે હું હથિયાર હેઠા મૂકી દઉં, ઊભો રહી જઉં, અને મને આ ધાર્તરાષ્ટ્રો, કૌરવો, દુર્યોધન વગેરે આવીને મને મારી નાખે, કઈ વાંધો નથી. જો એ મને રણમાં હણી નાખશે તો આ મરવું વધારે સારું, આ મૃત્યુ વધારે કલ્યાણકારક થશે. ક્ષેમતરમ ભવેત, આ મારા માટે કલ્યાણકારી થાય કે હું એમને મારવાને બદલે હથિયાર છોડી દઉં, ઊભો રહી જઉં, અને એ લોકો મને મારી નાખે અને સુખેથી રાજ્ય કર્યા કરે. મારે રાજ્ય આ પ્રકારનું જોઈતું નથી. આ પ્રકારનું રાજ્ય કરીને શું ફાયદો છે? અર્જુનના મનની અંદર એક પ્રકારનો જબરજસ્ત વિષાદ અહીંયા આપણે થયેલો જોવા જોઈ રહ્યા છીએ. વિષાદ શેનો છે? વિષાદની અંદર બે જ બાબતો છે, કે મારે રાજ્ય મેળવવા માટે થઈને આ મારા સ્વજનોને મારવાના છે. જો મારે કંઈક મેળવવા માટે સ્વજનોને મારવાના હોય તો એ મારવા ખોટા છે, એ મારવા પાપકારક છે, અને એની પાપ માટેની જે દલીલો છે, એક પછી એક પછી એક બહુ સુંદર દલીલો છે, બૌદ્ધિક દલીલો છે, બુદ્ધિવાદી રીતે એણે આ બધું પ્રતિપાદિત કર્યું છે કે આ યુદ્ધ ન કરવું એમાં જ કલ્યાણ છે. આજ સુધી ભલે જે થવાનું હતું એ થઈ ગયું, આજ સુધી ભલે મારી સામે ઉભેલા મને દુશ્મન લાગતા મારા સ્વજનો પણ માત્ર લોભથી, કશો વિચાર કર્યા સિવાય, બુદ્ધિને વાપર્યા સિવાય અનિષ્ટ કરવા માટે તૈયાર થયા હોય તો ભલે તૈયાર થયા, એ મને મારી નાખે ચાલો. તો એક પ્રકારનો જે વિષાદ એના મનમાં થયો છે, હકીકતમાં આ વિષાદ એ ગીતાના જ્ઞાનનો પાયો છે. એના આધાર ઉપર પછીથી ગીતા જ્ઞાન ધીમે ધીમે ધીમે ક્રમે ક્રમે ક્રમે ક્રમે એક એક મુદ્દો લઈ

0: અને અર્જુનને કૃષ્ણ કહેવાના છે. આપણે એ હવે પછી જોવાનું છે. તો હવે પછીના મણકાની અંદર આપણે એ પણ જોઈશું કે આ બુદ્ધિવાદી જે દલીલો છે અને આ બુદ્ધિવાદને કારણે ઊભો થયેલો વિષાદ છે, વિષાદને કારણે ઊભો થયેલો અનુત્સાહ છે, એની સામે કૃષ્ણ પોતે કેવું સ્ટેન્ડ લે છે, કૃષ્ણ પોતે કઈ રીતે આ અર્જુનને ફરી પાછો કર્મ કરવા માટે ઊભો કરે છે, તૈયાર કરે છે, એ આપણે હવે પછીના મણકામાં જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 1.

9999688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9999688 9599699688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મી હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે એક બિઝનેસ વુમનને મળીએ, શ્રેયાસી હિમાંશુભાઈ રાજગુરુ. આ એવા મહિલા છે કે જેમણે રિચાર્જેબલ LED ટોર્ચનું નિર્માણ કર્યું છે અને ખૂબ મોટા પોળા બિઝનેસમાં જોડાયેલા છે. શ્રેયાસીબેન નમસ્તે.
2: નમસ્કાર.
1: આપનું એજ્યુકેશન ક્યાં સુધીનું રહેલું છે?
2: મેં BA કર્યું છે, અહીંયા GD મોદી કોલેજમાંથી જ કર્યું છે.
1: શ્રેયાસીબેન, હું આપને એ પૂછવા માંગુ છું કે આપ નાનપણથી જ આ બિઝનેસમાં જોડાવા માટેની એક પ્રેરણા સાથે હતા કે કોઈ એવી ઘટનાઓથી આપે આ નિર્માણનું સર્જન કર્યું?
2: બચપનથી હું શરમાળ ને ડરપોક ને એવો સ્વભાવ હતો મારો, એકલવાયુ હતી, કોઈની સાથે બોલવું નહીં, આજુબાજુ ક્યાંય જવું નહીં. પણ એના પછી મને RSSમાં કામ કર્યું, એના પછી હું થોડી બોલ્ડ થઈ, પછી હું આગળ આવી.
1: RSSમાં જવાની પ્રેરણા આપને ક્યાંથી મળી?
2: મારી મમ્મી પાસેથી. મારી મમ્મી RSSમાં કામ કરે વર્ષોથી, અને પહેલાં મારે નહોતું જવું, મમ્મી જબરજસ્તી એકવાર મોકલી, પછી મેં બધા વર્ક કર્યા અને હું RSSની શાખા ચલાવતી હતી, અને એના પછી હું થોડી બહાર નીકળતી થઈ. પછી 11-12 કર્યું, 12મા GS હતી સ્કૂલમાં, પછી કોલેજમાં આવ્યા પછી થોડી બોલ્ડ થઈ ગઈ.
1: એટલે આ ડરપોક અને બોલ્ડ વચ્ચેનો જે તમારો સ્વભાવ છે એમાં તમને કેટલો બધો ફરક લાગ્યો? એ
2: બહુ ફરક છે.
1: અને કેવું લાગ્યું કે ખરેખર બોલ્ડ બનવું,
2: બોલ્ડ બનવું બહુ જરૂરી છે?
1: અચ્છા, અને એ સાથે તમે બિઝનેસમાં પણ જોડાય એટલે તમને એ સ્વભાવનાથી થોડું વધારે,
2: હા,
1: વધારે અનુકૂળતા રહી એ બાબતે. આપણે જે આ રિચાર્જેબલ LED ટોર્ચ બનાવો છો, તો આ ફિલ્ડમાં જવાનો આપણે ખ્યાલ ક્યાંથી આવ્યો?
2: એકચ્યુઅલમાં કોલેજ પછી મેરેજ કર્યા ને ત્યારે અમારે દુકાન ચાલતી હતી, નંદન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન હતી. ત્યાં અમે ચાઇનાની ને બીજી બધી અલગ અલગ પ્રોડક્ટની ટોર્ચ વેચતા હતા. તો એ પરથી મને થયું કે આપણે બી આવી રીતે, મારા હસબન્ડને મેં કીધું કે આપણે કરી શકીએ એમ, પછી ત્યારથી અમે ચાલુ કર્યું છે.
1: અને આપ કહો છો કે જ્યારે શરૂઆત કરી ત્યારે આપ દુકાનમાં, ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં એક લેડીઝ તરીકે બેસતા હતા, તો ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો આપને કે આ વસ્તુમાં આપ જોડાઓ છો માટે?
2: એકચ્યુઅલમાં મને મારી પ્રેરણા મારી દીદી પાસેથી મળી, મારી મોટી બેન જે અનમેરિડ છે, એ પોતાનું એને બિઝનેસ છે અને બધું છે, એની પાસેથી મને બહુ પ્રેરણા મળી છે. એ મને સતત એ મને કંઈ કીધે રાખે કે તું કરી શકશે, અને એની પ્રેરણાથી હું આગળ આવી છું.
1: તમારી આ જે પ્રોડક્ટ છે, તો આપના આ બિઝનેસને ક્યાં સુધી આપે વિસ્તાર્યો છે? ક્યાં ક્યાં સુધી આપની LED ટોર્ચોને આપણે પહોંચાડો છો?
2: અમારે ઉત્તર ગુજરાત તો આખું છે જ, પ્લસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, એના અમુક વિસ્તારોમાં હજી થયું છે. હવે શરૂઆત થઈ છે સારી એવી.
1: અને કેવું લાગે છે આપને આપના બિઝનેસથી? એક સ્ત્રી તરીકે આપે જે આ ખેડાણ કર્યું છે, તો ઘણી બધી એવી કેટલીક તકલીફો પણ પડી હશે આપને?
2: બહુ જ તકલીફો તો બહુ જ પડી છે મને.
1: તો એ ખાસ કહેવું જોઈએ આપને, કારણ કે આપના જેવી કેટલીક સ્ત્રીઓ કે જે ઘરે બેઠી છે, કરવું છે ઘણું બધું એમને, પણ આવા બિઝનેસને પણ એમને ક્યારે વિચાર્યો પણ નહીં હોય, તો આપના વિચારોથી એમને પ્રેરણા મળશે.
2: તકલીફો મને બહુ જ પડી છે, ડગલે ને પગલે મને તકલીફો પડી છે. એકચ્યુઅલમાં નાની હતી ત્યારથી.

એ મને એવું નોકરી નહીં કરવાની, મને એક હાઉસવાઈફ તરીકે મારે રહેવું હતું. પણ પછી હું બહાર નીકળી એના પછી મને થયું કે ના, હું કશું કરી શકું છું, મારામાં જે છે એ હું બહાર કાઢી શકું છું અને એનો સદુપયોગ મેં કર્યો. ફાઇનાન્સની તકલીફો પડી, બાકી બહાર નીકળે એટલે સ્ત્રીઓને ખબર જ છે કે બધા લોકો વાતો બહુ કરે, પણ એ વાતો ઇગ્નોર કરી મેં, અને જે હું મારું સતત હું કામ કરતી હતી એ કરે જ રાખ્યું મેં, અને ત્યારે હું આ સફળતા ઉપર આવી છું. મને ફાઇનાન્સલી સપોર્ટ કરવાવાળા મારા અમારા મિત્રો સર્કલ છે, જેમાં વિપુલભાઈ અગ્રવાલ છે, પછી પ્રેમભાઈ છે, અશોકભાઈ છે, મારા ફ્રેન્ડ સર્કલમાં કનૈયાલાલ છે, મારા પિયરમાંથી સપોર્ટ છે, એ તો મને બધાએ સપોર્ટ કર્યો, બહુ સપોર્ટ કર્યો, અને એમના દ્વારા હું

0: આપ જે એલઈડી નું નિર્માણ કરો છો ને, તો એ બાબતે આપણે શું કરવું પડે છે તમારે એલઈડી બનાવવા માટે?
1: તપાસ કરી છે અને એ કરતા કરતા અમને વર્ષ જેવું થઈ ગયું હતું, ઝીણી વસ્તુઓ ભેગા કરતા. એમાં બોડી આવે છે, દિલ્હીથી બોડી આવે છે, અમુક જગ્યાથી સર્કિટ આવે, અમુક જગ્યાથી એને ચાર્જર લેવા જવું પડે છે, ઘણી વાર માલ ના આવે તો અમારે પોતાએ રૂબરૂ જવું પડે છે, અને એ રીતે અમે એલઈડી ની ટોર્ચ બનાવીએ છીએ. બધી વસ્તુ ભેગી.
0: તો આપના પ્રોડક્શન માં કેટલા લોકો કામ કરે છે?
1: અમારે એક્ચ્યુઅલ માં અત્યારે 5-6 લોકો કામ કરે છે, એમાં અમે બહેનો ને પાસે કામ વધારે રેવડાવીએ છીએ. અમારું

0: રહેતી હોય ત્યારે જ્યારે એલઈડી નિર્માણ થતું હોય, તમારી એક એલઈડી બનતી હોય ત્યારે એ બહેનોનું શું શું યોગદાન હોય છે આમાં?
1: પૂરેપૂરું બહેનોનું યોગદાન હોય છે. એક એક બેન આખી બેટરી એક બનાવી શકે છે.
0: શું વાત છે.
1: હા, પહેલાં અમે 2 મહિના ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એ બેન પોતાની જાતે એક આખી એલઈડી ટોર્ચ સર્કિટ વર્કિટ બધું એ કરે છે.
0: આ એક એવો બિઝનેસ છે કે આમ એવું લાગે કે આ બધું જેન્ટ્સ જ કરી શકે, પણ અત્યારે એક નવાઈની બાબત છે કે આપની આ એલઈડી ટોર્ચનું નિર્માણ પણ એક લેડીઝ કરે છે.
1: હા,
0: અને આખો બિઝનેસ એક લેડીઝ દ્વારા ઊભો થયેલો છે. તમારા બિઝનેસનું અને પ્રોડક્ટનું નામ શું છે?
1: અમારા નંદન મેન્યુફેક્ચરિંગ.
0: અને ક્યાં આવેલું છે?
1: અને માં બે અમારે બે પ્રોડક્ટ છે, એક ફોજી છે ને એક બટાલિયન, બે પ્રોડક્ટ છે અમારે.
0: એ બંનેમાં શું ફરક હોય છે?
1: ફોજી છે એ એલઈડી સાઈડ એલઈડી વાળી હોય છે અને બટાલિયન હોય છે એ સાઈડ એલઈડી વગરની હોય છે.
0: અચ્છા, તો આપના જે બિઝનેસની અંદર આજુબાજુથી જે તમે કહો છો કે અમે આ જગ્યાએ મોકલીએ છીએ, તો એ લોકો તમારો સંપર્ક કઈ રીતે કરે છે?
1: ઇન્ટરનેટ દ્વારા.
0: અચ્છા, હા, તો ઇન્ટરનેટના માધ્યમથી પણ આપનો
1: બિઝનેસ? ઇન્ટરનેટના માધ્યમથી અમે બિઝનેસ બહોળો કર્યો છે.
0: અચ્છા,
1: હા,
0: તો આપ રેડિયોના માધ્યમથી એવા લોકોને આપ કહી શકો છો કે આપના બિઝનેસની સાથે જોડાય, અને આપે હવે આગળ શું કરવું છે? આપના કેટલા પ્રોજેક્ટને આપ નવા રીતે એને એક નવું સર્જન કરવા માંગો છો?
1: અમારે એકચ્યુઅલમાં તો જે બહેનોને આત્મનિર્ભર બનવું હોય એ બહેનો અમારો સંપર્ક કરી શકે છે. અમારી ફેક્ટરી આવી છે GIDC માં, નંદન મેન્યુફેક્ચરિંગ નામ છે એનું. તો જે બહેનોને પોતાનો જેને ઘરકામ ને એવું બધું, મીન્સ કે બહાર ઘરકામ કરવાને એવું તકલીફ પડતી હોય, શરમ આવતી હોય, એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે.
0: શ્રેયસીબેન, આપની વાતથી એ ચોક્કસ માનવું જ રહ્યું કે એક સ્ત્રી ધારે કરી શકે, અને આપે આ રેડિયો પાલનપુર અને દીકરી શ્રેણીના માધ્યમથી એવી સ્ત્રીઓને એક મેસેજ આપો કે જે ઘણું બધું કરી શકે છે. ફક્ત ઘરે બેસી અને રોટલી કરવી, શાક કરવું, આ એક સ્ત્રીનું કામ નથી, પણ અત્યારની સ્ત્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તો આપ એક એવી સ્ત્રી પ્રેરણારૂપ ઉદાહરણ છો કે જેનાથી સ્ત્રીઓને પ્રેરણા મળી રહી છે. તો થોડુંક
1: એકચ્યુઅલમાં છે ને, સ્ત્રીઓએ એ તો જવાબદારી પૂરી કરવી જ પડશે કે જે એને કૌટુંબિકને પોતાના પરિવારની અને સામાજિક જે જવાબદારી છે એ તો એને પૂરી કરવી જ પડશે. પ્લસ આ એને એનામાં જે છે જે ટેલેન્ટ એ એને બહાર લાવવું પડશે. એના માટે એને અંદરથી એક રીતે એને જે ગમતું કામ હોય એ કરવાનું, એટલે એનું મન ખુશ રહે. હું એ કરું છું કે જે મને જેમ કે સોંગનો બહુ શોખ છે, હું બીજું બધું સોંગ સાંભળું એટલે હું બીજું બધું ટેન્શન ભૂલી જાઉં, બીજું ટેન્શન ભૂલી જાઉં એટલે મને બીજા નવા વિચારો આવે.
0: સરસ, આપે ખૂબ સારી બાબત કહી. આપે જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે આપની કહો છો કે મેરેજ લાઈફ પછી બિઝનેસની શરૂઆત થઈ, ત્યારે સમાજમાં રહેવું, એક કુટુંબને આગળ વધારવું અને કામ સાથે આ બિઝનેસને સંભાળવો, તો એવી બાબતને આપ શું કહેશો કે ત્યારે આપે શું શું કર્યું હશે? ખૂબ જ તકલીફ પડી છે.
1: બહુ તકલીફ પડી મને. મારે મેરેજ કરી ગઈ ત્યારે મારે સાસરીમાં કોઈ વડીલ તરીકે નહોતું, એ સાસુ સસરા કોઈ નહોતા, એટલે જે સામાજિક જવાબદારી હતી એ મારા ઉપર આવી ગઈ હતી. અને આજુબાજુ બધો એરિયા એ ટાઈપનો હતો કે બહાર નીકળે એટલે કે ક્યાં ગઈ હશે, બસ એ જ. એકચ્યુઅલમાં અમે બંને દુકાને જ બેસતા હતા, પણ બધા એ જ વાતો કરે કે ક્યાં ગઈ હશે, એટલે એ રીતની વાત તો બધા કરતા હતા, પણ હું મારું કામ સતત કરે જતી હતી. મારે એકચ્યુઅલમાં મારે MSMI નું છે નોંધણી કરાયેલી છે, પણ અહીંયા મોદી સાહેબે જેમ જાહેરાત કરી છે અત્યારે, પણ એનાથી અમને ક્યાંય પણ ક્યાંય સપોર્ટ મળ્યો નથી. હું બધી બેંક બધે આપણે જિલ્લા પંચાયતનું જે ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં બી જઈ આવી, પણ મને ક્યાંય કોઈ સપોર્ટ મળતો નથી.
0: તો આ હતા શ્રેયસીબેન, અને એમના બિઝનેસની સાથે આજે રેડિયો પાલનપુર પણ એમની સાથે જોડાયું, અને આ એલઈડીના પ્રોડક્શનથી એ આગળ વધી અને ખૂબ સારું નામ મેળવે તેવી શુભકામનાઓ. તો રેડિયોના માધ્યમથી પણ આપણે શ્રેયસીબેનની આ વાતને થોડુંક એવી રીતે એમને સપોર્ટ કરીશું, અને જનતાને પણ એવું કહેવા માગું છું કે એમના સપોર્ટ સાથે રહે. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રેયસીબેન.
1: થેન્ક યુ.
2: હેલો, ધીસ ઇઝ આરજે પ્રિયંકા, અને આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકની ઇન પાલનપુર સ્ટોરીઝ. પાલનપુરમાં આપણે ગત એપિસોડમાં વાત કરતા હતા મુગલોના શાસનની, અને આજે આ એપિસોડમાં આપણે

વાત કરવાના છે એ સમયની કે જ્યારે પાલનપુરમાં અંગ્રેજો આવ્યા છે. હા, પાલનપુરમાં અંગ્રેજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે. અને કેવો છે પાલનપુર અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ, ચાલો શરૂઆત કરીએ. પાલનપુર તાબાના મુલકમાં અંધેર અને અવ્યવસ્થા સર્જાયાનું જણાવી અંગ્રેજ સરકારે ઈસવીસન 1817માં પાલનપુર એજન્સીનું બંધારણ તૈયાર કરી કેપ્ટન માઇલ્સને પાલનપુર એજન્સીના પોલિટિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નિમ્યા. ઈસવીસન 1819માં બીજા 10 સંસ્થાનો રાધનપુર, થરાદ અને વાવ સંસ્થાન, વારાહી, સાંતલપુર, દિયોદર અને કાંકરેજ, થાણું, ભોરોલ, જાગીર અને થરા તથા તેરવાડા તાલુકો તેમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા. રાજકારભાર ચલાવવાની અનુકૂળતા ખાતર કાંકરેજ જિલ્લો પાલનપુરની નજીક હોવાથી ઈસવીસન 1844માં તેને મહીકાઠા એજન્સીના તાબામાંથી કાઢી પાલનપુરની હકુમતમાં મૂકવામાં આવ્યો. એજન્સીના સમયમાં પાલનપુર સૌથી મોટું શહેર હતું. પાલનપુર રાજ્યનું ક્ષેત્રફળ 1765.91 ચોરસ માઇલ હતું. પાલનપુર સંસ્થા રાજ્યમાં ધાણાધાર, ડીસા અને ધાનેરા એમ 3 વિભાગ હતા. એ ઉપરાંત આબુ પર્વતથી ગાયકવાડના પાટણ પરગડા સુધી પૂર્વે પશ્ચિમે 60 માઇલના વિસ્તારમાં એ આવેલું. તેની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વે શિરોહી અને દાંતા આવેલા હતા. કેવું કરે છે અંગ્રેજો પાલનપુરમાં રાજ, જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાલનપુર એજન્સીના તાબામાં 1341 પોલીસ હતી, જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા 2,37,574 હતો. પાલનપુર એજન્સીમાં 4 કન્યાશાળા મળી છોકરાઓની 91 નિશાળ હતી. તેમાં 39 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે સમયે પાલનપુર એજન્સીમાં વડગામ કોટ, ડીસા કોટ, ધાનેરા કોટ, ગઢ કોટ, બાપલા કોટ ઉપરાંત પહેલા વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ, સ્મોલ કોર્ટ્સ કોર્ટ, સર ન્યાયાધીશની કોર્ટ અને છેલ્લી અપીલ સાંભળવાવાળા હજુરની કોર્ટ કામ કરતી. 16 વર્ષની ઉંમરે દિવાન ફતેહ ખાને પાલનપુરની ગાદીમાં બેઠા ત્યારે તેમના અવસાન પછી ઈસવીસન 1854માં તેમના પુત્ર જોરાવર ખાનજી 29 વર્ષની વયે ગાદીનશીન થયા. દિવાન જોરાવર ઉદાર, ધૈર્યવાન, ખુદાપરસ અને એટલા રહેમદિલ હતા કે તેઓ કોઈનું દુઃખ ન જોઈ શકતા. જ્યારે રાજ્યમાં કોઈ પણ અસામાન્ય ઘટના બનતી ત્યારે તેઓ ખુદાની બંદકી કરી દુઆઓ માંગતા. તેઓ સામાન્ય ગુજરાતી ભણ્યા ભલભલા વિદ્વાનો એમની આગળ છક્કડ ખાઈ જતા. ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજ સરકારને વફાદાર રહી લશ્કર, દારૂગોળા જેવી તમામ સહાય સમયસર પૂરી પાડી અંગ્રેજ સરકારના તેઓ પ્રીતિના પાત્ર થયા. દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ શું થયું, કોણ બેઠું ગાદીએ, જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.5.

દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ તેમના પુત્ર શેર મોહમ્મદ ખાનજી ઈસવીસન 1877માં પાલનપુરની ગાદી આવ્યા. તેમણે પાલનપુરને બીજા રાજ્ય જેવું સ્વતંત્ર બનાવવાની તક મળી. એ સમયે પાલનપુર રાજ્યની ઉપજ ફક્ત 3 લાખ રૂપિયા હતી. તેમાંથી 50,000 ગાયકવાડ સરકારને આપવા પડતા. 100 પાયદળ અને 150 ઘોડેસવાર લશ્કરના ખર્ચમાં લેવી તરીકે રૂપિયા 66,000 આપવા પડતા. તેમના સમયગાળામાં પાલનપુર રાજ્યની કુલ વસ્તી ઈસવીસન 1901માં 2,22,627 હતી અને ઈસવીસન 1911માં પાલનપુરમાં તેમજ 514 ગામડાઓની વસ્તી 2,24,996 હતી. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક. નવાબ શેર મોહમ્મદ ખાનજી કુશળ શાસક હતા. તેમણે પાલનપુરના રાજ્યમાં પોલીસ તંત્રની વહીવટી સ્થાપના કરી. તેમાં એક સુપરિન્ટેન્ડન્ટ, એક હોમ ઇન્સ્પેક્ટર, 11 ફોજદાર, એક ડ્રિલ માસ્ટર, 170 ઘોડેસવાર, 12 ઊંટ સવાર અને 440 પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 584 વ્યક્તિઓની ભરતી થતી અને આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરતા. પાલનપુર શહેર માટે સિટી પોલીસ સ્ટેશન અલગ કરી 100 પોલીસ સ્ટાફના માણસોની એક સ્ટાફ રોકવામાં આવ્યો. તે ફોજદારને રૂપિયા 20-70, જમાદારને રૂપિયા 15-30, ઠેકેદારોને રૂપિયા 23 અને સાંઠણી સવારોને રૂપિયા 16 રૂપિયા 18 અને પોલીસ કોન્સ્ટેબલોને માસિક રૂપિયા 5-9 પગાર આપવો પડતો. વારંવાર પડતા દુષ્કાળની આફતમાંથી લોકોને ઉગારવા માટે તેમણે 3,000 નવા કૂવા બંધાવ્યા. નવા ગવર્નર પધાર્યા ત્યારે તેમની યાદગીરીમાં નવાબ સાહેબે ખાસ કુવાકુંડ ઊભું કર્યું. તેમાં રૂપિયા 25,000ની રકમ રાખી ખેડૂતોને કૂવા માટે તેમાંથી વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી. શિક્ષણની સગવડ ઊભી કરવા માટે પ્રાથમિક શાળાઓમાંથી ફી કાઢી નાખવામાં આવી. એક નવી કન્યા શાળા શરૂઆત કરવામાં આવી. આ રીતે જોરાવર ખાને ઘણા બધા નવા સુધારા કર્યા. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 34 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી, તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાન પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યો. રમત ગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ 5th ક્લબ બાંધીને રમત ગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક ₹15 સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં ₹63,000 ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી. તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં ₹50,000 ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનું મોહતાજ ખાનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ 5th ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના. સવત 1947માં ગોબરી તળાવને ₹7,000 ખર્ચેથી નવેસરથી બનાવી આસપાસ સુંદર વૃક્ષો અને સડકો વાવી શેર સાગર તળાવ તેનું નામ રાખ્યું, જેનું આજે અસ્તિત્વ નથી. રિયાસતના કુટુંબ

સમાજમાં શોકના પ્રસંગે રૂદાલી દ્વારા સેવા છાતી કૂટવાનો રિવાજ હતો તે બંધ કર્યો. તેમના રાજ્ય અમલ દરમિયાન હિન્દુ તેમજ જૈનોની ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક મદદ કરી અને સમાજમાં આદરપાત્ર થયા. પોતાની પ્રજાનું ભલું ઈચ્છતા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીને અફેરની આવક જતી કરી. ચરસ ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેમના પગલાંએ સમજુ વર્ગને આવકારો આપ્યો. આગળ દિલ્હી દરબારમાં પાલંબુનું શું ગૌરવ છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજી પ્રિયંકા સાથે.

ઈસવીસન 1911ની 12મી ડિસેમ્બરે દિલ્હીમાં ભરાયેલા દરબારમાં શહેનશાહ જ્યોર્જ પંચમાએ પોતાની પત્ની સાથે તાજપોશીનું એલાન કર્યું. એ સમયે હાજર રહેલા પાલનપુરના નવાબ શ્રી શ્રી મોહમ્મદ ખાનજી દિલ્હી દરબારમાં જામનગર, ભાવનગર અને અન્ય રાજ્યો કરતાં બેઠકમાં ઊંચો દરજ્જો લીધો અને શહેનશાહ ઊભા થઈ નવાબ સાહેબ સાથે હાથ મિલાવી પોતાની જમણી બાજુની ખુરશી ઉપર બેસવાનું માન આપ્યું. આ દરબારમાં આયોજનમાં નવાબશ્રીના પુત્ર શ્રી તાલે મોહમ્મદ ખાનજીની મહત્વની જવાબદારી અદા કરી. આ પાલનપુરના ઇતિહાસની ગૌરવ લોક ઉપયોગી ઉમદા કાર્યો કરનાર આ નવાબના ખાનપાન અને રહેણી કહેણી પણ સાદગીપૂર્ણ હતા. તેમની લોકહિતકારી રાજનીતિની યાદગીરી કાયમ રાખવા પાલનપુરના પ્રજાજનોએ ઈસવીસન 1914માં એક મોટું ફંડ ભેગા કર્યું. તેમાં 1,00,000 રૂપિયા ઉમેરી શેર મોહમ્મદ ખાનજીએ શેરગંજ નામે એક જાહેર બાગ ઊભો કરવા અનુકૂળ જગ્યા પણ આપી. તેમની વફાદારીની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમણે ઈસવીસન 1893માં KCII નો અને ઈસવીસન 1898માં GCII નો તથા ઈસવીસન 1911માં નવાબનો ખિતાબ વંશ પરંપરાગત બક્ષ્યો અને 11 તોપોના બદલે 13 તોપોની સલામી એનાયત કરી. આમ પાલનપુર ઇતિહાસમાં નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીના સમયમાં લોકોના ઉત્કર્ષનો ઉજ્જવળ સમય ગણાય. આગળ વાત કરીએ આપણા પાલનપુરના જાણીતા તાલે મોહમ્મદ ખાનજીની. મળીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીનું ઈસવીસન 1918માં અવસાન થતાં તેમના મોટા પુત્ર તાલે મોહમ્મદ ખાનજીને પાલમપુરની ગાદીએ બેસાડવામાં આવ્યા. પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીર બાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનજીનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં દસાડાના માલિક રુસ્તમ ખાનજીની પુત્રી સુબાબાઈ સાહેબ સાથે તેમના

પ્રથમ લગ્ન ખૂબ ધામધૂમથી અને ધાર્મિક પારંપરિક વિધિઓ દ્વારા થયા. સુબાબાઈની હયાતીમાં ઈસવીસન 1939-40 દરમિયાન તેઓનું બીજું લગ્ન ઓસ્ટ્રેલિયન યુથ જ્હોન ફોકનેર સાથે સાદગીથી થયું. લગ્ન પછી જ્હોન ફોકનેરે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. લગ્ન બાદ તેમનું નામ જહાન આરા આપવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકેના

ધ બેગમાં પાલનપુર તરીકેનો દરજ્જો આપવાનું કામ કરતા. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ તેમના શાસનકાળ દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી. ઈસવીસન 1928માં લીગ ઓફ નેશનની મહાસત્તામાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી અને તેઓ જીનીવા ગયા. એન્ટવર્પના હીરાના વેપારીઓના આમંત્રણને માન આપી પાછા ફરતા તેઓ એન્ટવર્પની શુભેચ્છા મુલાકાત પણ લીધી. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાન કેડેટ કોરમાં પણ જોડાયા. ઈસવીસન 1904માં નવાબજાદા તરીકે પ્લેગમાં રોગચાળાની પ્લેગ ડ્યુટીથી વહીવટી જવાબદારી તેમણે પૂરા ખંતથી સંભાળી. આગળ તાલે મોહમ્મદ ખાનજીનો આ શાસનકાળ કેવો છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.5.

હિન્દુસ્તાનના ખાતેથી ફોજમાં તેમણે લેફ્ટનન્ટ કમિશનર બક્ષવામાં આવી. 1920માં તેમણે KCIIનો ઇલકાબ આપવામાં આવે. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાનજી પ્રજાવત્સલ હતા. તેમણે રાજ્યતુરા હાથમાં લીધી અને બીજા જ વર્ષે મ્યુનિસિપાલિટીની હક પાલમપુરની પ્રજાને આપ્યો. થોડા વર્ષો પછી ઇકબાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નામનો પાવર હાઉસ મ્યુનિસિપાલિટીના હિતાર્થે રાજ્યને ભેટ આપવામાં આવ્યું. વિક્ટોરિયા જુબલી લાઇબ્રેરી તેમજ જ્યોર્જ ફિફ્થ ક્લબનો વહીવટ સ્થાનિક કમિટી દ્વારા તેમને સોંપ્યો. રાજ્યના સારા વહીવટ માટે તેમણે કાબેલ વ્યક્તિઓનું પ્રજા પ્રધાન મંડળ બનાવ્યું. વહીવટ કરતા અમલદારોએ કાંઈ પણ કામ કરતા ખુદા પાડનો ડર રાખવા તેઓ આદેશ આપતા ગયા. તેમના સમયમાં નબળા આર્થિક વર્ગના હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેજ ખેડૂત પુત્રોને માધ્યમિક શાળાની ફી માફ કરવામાં આવી તથા કોલેજની કેળવણી માટે રાજ્ય તરફ અનેક પ્રકારની સ્કોલરશીપો આપવાની શરૂઆત થઈ. નવાબ તાલે મોહમ્મદ ખાનજી એ કેવી રીતે પાલનપુરને પ્રજાસત્તાક બનાવે છે, કેવી રીતે આપણા પાલનપુરને આઝાદીના આ સુવર્ણકાળ લખવામાં મદદ કરાવે છે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

वहाँ एक हाथी भी रहता था। वो दिन भर इधर उधर घूमता रहता था।

हाथी इधर उधर घूम रहा था। तभी चींटी चुपके से उसकी सूंड में घुस गई।

हाथी परेशान होने लगा। उसने सूंड को जोर जोर से हिलाया।

0: તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે, તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર, આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી, જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછો ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું ઝાડ હતું. ઝાડની બખોલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ તે ચણતી એક ડાંગરના ખેતરમાં જઈ ચડી. લીલી મજાની ડાંગર ફોલીને ચોખા ખાવામાં તે તલ્લીન થઈ ગઈ. સાંજ પડી પણ તે પોતાની બખોલમાં ગઈ જ નહીં, રાત્રે પણ અહીં જ રહી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ તે ડાંગરના ખેતરમાંથી પોતાની બખોલમાં ગઈ જ નહીં. અહીં ઝાડની બખોલ ઘણા દિવસથી ખાલી હતી એટલે તેમાં એક સસલું આવીને રહેવા લાગ્યું. ડાંગરનું ખેતર કપાઈ ગયું એટલે ચકલી તાજી માજી થઈને પેલા ઝાડ પાસે આવી. ત્યાં તેણે જોયું તો પોતાની બખોલમાં એક સસલું હતું. સસલાને જોઈ ચકલી બોલી ઉઠી, અરે, મારી બખોલમાં તું કેમ બેઠું છે? જો, અહીં તો મારો માળો બાંધેલો છે, અહીંથી નાસી જા, નહીં તો ઝઘડો થશે. ઝઘડો ભલે થાય, પશુ પંખીઓને તો જે રહે તેનું ઘર ગણાય, એટલે અત્યારે આ મારું ઘર છે. આ ઘર તારું નહીં, મારું છે, ચકલી જોરથી બોલી. બંને વચ્ચે કજિયો વધી પડ્યો. છેવટે તેમણે કોઈ ત્રીજા જણની પાસે ન્યાય કરાવવાનું ઠરાવ્યું અને બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં એક નદી આવી. નદી કાંઠે એક રાની બિલાડો હતો. બિલાડો ચકલી અને સસલાને પોતાની પાસે આવતા જોઈ આંખો મીચી અને એક હાથ ઊંચો કરી પૂર્વ દિશાએ સૂર્ય સામે મોં રાખી ઉપદેશ કરવા લાગ્યો. સાંભળો, આ સંસાર અસાર છે, જીવન નશવંત છે અને સગા સંબંધીનો મેળો સ્વપ્ન જેવો છે. માટે સંસારની કોઈ વસ્તુ ઉપર મોં રાખવો નહીં. બધી વસ્તુઓ મારા જેવા સુપાત્રને પોતાના હાથે જ દાનમાં આપી દેવી, હાથે તે સાથે. આ સાંભળી સસલાએ કહ્યું, ચકલી, આ કોઈ તપસ્વી લાગે છે. ચકલી બોલી, અરે, આ તો મારો સહજ વેરી છે, એની સાથે તો દૂરથી વાત કરવી જોઈએ. સસલો અને ચકલી બંને બોલ્યા, હે ઉપદેશક તપસ્વી, અમારી વચ્ચે એક વિવાદ થયો છે, એનો તમે ઉકેલ લાવી

આપો, અન્યાય લાગે તેને ખાઈ જજો. શું કહો છો, હું હિંસા કરું? પાપનો પોટલો બાંધી નર્કમાં જાઓ? હમણાં ઊભા રહો, મને ધ્યાન ધરવા દો. ધ્યાન ધર્યા વિના હું કોઈને મારો નિર્ણય કહેતો નથી. ચકલી અને સસલો ચૂપચાપ રહ્યા. બિલાડાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું, પછી ધીમેથી આંખો ઉઘાડીને કહ્યું, હવે જે હોય તે કહો, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનો નિર્ણય સંભળાવીશ. ચકલી અને સસલાએ પોતાની વાત કહેવા માંડી, એટલે બિલાડો બોલ્યો, મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને મને બરાબર સંભળાતું નથી, માટે મારા કાન પાસે આવીને નિર્ભયપણે કહો. હું સંત પુરુષ છું, જે કહીશ તે પક્ષપાત વિના કહીશ, કોઈને અન્યાય નહીં કરું. ભોળા ચકલી અને સસલો બિલાડાના કાન પાસે મોઢા રાખીને વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઢોંગી બિલાડે પગ નીચે ચકલીને દબાવી અને મોઢાથી સસલાને ઝડપથી પકડી લીધું અને બંનેને મારીને ખાઈ ગયો.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટરાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી.

0: ભાવ, આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી, યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગરાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતાં જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો.

સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આહા, શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન। આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। સાંભળતા રહો, મસ્ત રહો, 90.4 FM।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888.

0: 9966 પર અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88.

એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે, મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપ સર્વેના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા પત્રોનું વાંચન કરીએ છીએ અને સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત પહેલાં હું આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512966888 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાહુલ, અને રાહુલ આપણને ફરમાઈશ કરી રહ્યા છે હોળી સ્પેશિયલ સોંગ રંગ બરસે. રંગ બરસે એ હોળીની અંદર ન વાગે એ શક્ય જ ન બને. હમણાં જ હોળીનો તહેવાર ગયો છે અને આપણે બધાએ ધૂમ મચાવીને હોળી ઉજવી છે, અને રાહુલ આપણની સાથે રેડિયો પાલનપુર સાથે આ સોંગ એ શેર કરવા માગે છે અને આપણને યાદ કરવા માગે છે કે આ વખતની હોળી પણ આપણે કેટલી મજાથી ઉજવી છે. રાહુલ, તમે અમને જે સોંગ ડેડિકેટ કર્યું છે અને ફરમાઈશ કરી છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વખતે આ સોંગ પર પણ હોળી અને ધૂળેટી ઉપર આપણે બહુ મન ભરીને નાચ્યા છે ને? તો ચાલો સાંભળીએ રાહુલની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે શ્રુતિ. શ્રુતિ એ પાલનપુરના રહેવાસી છે અને અહીંયા એક શિક્ષક છે. શ્રુતિ એ કહે છે કે એમણે એમના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો કરીને એક ઊંચી પદવી પ્રાપ્ત કરી છે અને આ માટે એ દરેક સ્ત્રીઓને પોતાના જીવનની અંદર પ્રેરણા ગણે છે કે જેમણે એમને સપોર્ટ કર્યો છે. શ્રુતિ કહે છે કે આ દરેક સ્ત્રીઓએ મને સપોર્ટ કર્યો છે અને મારા માટે કામ કર્યું છે અને મને એટલા મોટિવેટ કર્યા છે કે જેના લીધે આજે કક્ષાએ પહોંચી શકે છે. અને આ માટે શ્રુતિ એ દરેકને એક સોંગ ડેડિકેટ કરવા માંગે છે અને સોંગ છે શાબાશિયા. શાબાશિયા સોંગ એ મિશન મંગલનું સોંગ છે કે જ્યાં સ્ત્રીઓને ડેડિકેટ કરવામાં આવેલું સોંગ છે, કે જ્યાં એવું કહેવામાં આવે છે કે એક દિવસ તારો એવો આવશે કે ખુદ આસમાન પણ તારી સામે ઝૂકશે અને તને શાબાશી આપશે. અને શ્રુતિ આ દરેક સ્ત્રીઓને આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. તો ચાલો સાંભળીએ શ્રુતિની ફરમાઈશ.

શ્રોતા મિત્રો, આપણા ફરમાઈશ કાર્યક્રમમાં આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મહેક. મહેક એ કહે છે કે તેઓ પાલનપુરની અંદર જ રહે છે અને તેઓને ગુજરાતી સાહિત્યનો બહુ શોખ છે અને નોર્મલી એઓ લોકગીતો બહુ સાંભળતા હોય છે અને એની અંદર બી એમને આ વખતે ફરમાઈશ કરવાની ઈચ્છા થઈ છે એક લોકગીત, નખના પરવાળા જેવી ચુંદડી. આ બહુ ફેમસ

લોક ગીત છે અને મને ખબર છે કે અત્યારેના સમયમાં ધીરે ધીરે આ સોંગ એ ભૂલાઈ રહ્યા છે, પરંતુ નવી જનરેશન જેને આપણે હેશટેગ જેન્ઝી કહીએ છીએ એ આ સોંગને પાછા લાવવા પ્રયત્ન કરી રહી છે. મહેક, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ ફેમસ લોકગીત અમને રેડિયો પરથી સંભળાવવા માટે કહ્યું, અને આનાથી બેસ્ટ કોઈ ફરમાઈશ ન હોઈ શકે. તો ચાલો સાંભળીએ મહેકની ફરમાઈશ અને યાદ

એક ગુજરાતી સોંગ કે જે બહુ ફેમસ છે, અને આ સોંગ નોર્મલી મને યાદ છે ત્યાર સુધી હું નાની હતી ત્યારે આ સોંગ બહુ ગાતી, અને ગીત છે સાવરિયો રે મારો, હું ખોબો માંડું ને દહી દે દરિયો. આ યાદ છે તમને આ સોંગ? મને અત્યારે એની અમુક જ લાઇન્સ યાદ છે, પણ જ્યારે હું નાની હતી ત્યારે આ સોંગ બહુ ગાતી. અને તૃપ્તિ કહે છે કે અત્યારેના જે બાળકો છે આ સોંગ નથી ગાતા, પણ આ ગીતોની આ મજા છે કે જે આપણે એ સમય ફીલ કરતા હતા સેમ આજે પણ ફીલ કરીએ છીએ. તો તૃપ્તિ તમારો ખૂબ ખૂબ આભાર, અને ચાલો સાંભળીએ તૃપ્તિની ફરમાઈ સાવરિયો રે મારો, અને યાદ કરીએ આપણા એ બાળપણને.

આજના આપણા ફરમાઈશ કાર્યક્રમની અંદર છેલ્લી ફરમાઈશ છે રોહિતની. રોહિત આપણને ફરમાઈશ કરે છે આવારા અંગારા. આ મૂવી છે જે કૃતિ સેનન અને ધનુષ ઉપર ફિલ્માવવામાં આવી છે અને આ સોંગ બહુ ફેમસ થયું છે આવારા અંગારા જે.

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ એ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા.
1: હલો પાલનપુર 90.4 MHz પર હું છું આપનો આરજે AR. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર. શ્રોતા મિત્રો, હું દર અઠવાડિયે આપ સૌ માટે

લઈને આવો છો, સમુદાયને સ્પર્શતી, સામાજિક જીવનમાં કંઈક નવા અભિગમને પ્રેરતી એવી કેટલીક ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષામાં લખાયેલી કે પછી અનુવાદિત થયેલી નવલકથાઓ, નવલિકાઓ તેમજ કેટલીક સુંદર મજાની પુસ્તકની વાર્તાઓ કે જે ટૂંકી હોય પણ જીવનમાં લાંબા ગાળા સુધી આપણને સૌને પ્રેરણા અને હૂંફ આપે. આવી જ એક સુંદર મજાની ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, ઇન્ફોસિસના પ્રણેતા, શિક્ષિકા અને સામાજિક કાર્યકર્તા એવા આ લેખિકાએ તેમની મૂળ ભાષામાં લખેલી આ નવલિકા કે નવલકથા કે પછી ટૂંકી ટૂંકી વાર્તાઓને ભેગી કરીને બનાવેલી સુંદર મજાની પુસ્તકની આ લાંબી લચક કહાની એ આપણને ફિલ્મ જેવી લાગે છે. મેં લાંબી લચક એટલે કહી કે ક્યારેક નાની નાની વાતોને બહુ બારીકાઈથી વર્ણન કર્યું છે, પરંતુ એ લચકતા પણ છે. લાંબી હોવા છતાં આ વાર્તાના અંશો આપ સૌને ગમી રહ્યા છે અને આ પુસ્તકનું નામ છે ડોલર વહુ. ભલે એને મારા મુખેથી સાંભળી રહ્યા હો પણ તમે એને એક જ બેઠકમાં વાંચી જશો તો તમને સૌને આનંદ થશે. પારિવારિક આ પુસ્તક ડોલર વહુ, જે સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે, જે ગુજરાતીઓ માટે ખૂબ જ સુંદર વાત છે. આપણે ગત એપિસોડમાં જ્યાં અનુસંધાને અટક્યા હતા તેને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબા સ્તબ્ધ હતા. પોતે તો ઓછું ભણેલા હતા અને શ્યામના ઘરે આવેલા આ એમના મિત્રના પરિવારની આ વિટંબણાનો તેઓ તો કેવી રીતે ઉકેલ આપી શકે, એ ચિંતા અને એ મનમાં સળવળતો પ્રશ્ન બંને એમને વિક્ષુબ્ધ કરી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, એમ જ છે, મોટી બહેને ઊભો કરેલો નમૂનો તેના માટે ખરાબ દાખલો બની શકે છે. રાતે ને દિવસે આ જ ચિંતા અમને બંનેને કોરી ખાય છે, કારણ કે પછી એની નાની બહેન પણ એ જ રસ્તે જશે તો અમે શું કરીશું. હું મારા પતિને સતત ટોકતી રહું છું, આપણે પૂરતા પૈસા એકઠા કરી લીધા છે અને હવે આપણે ભારત પાછા જઈએ, આપણું અમદાવાદમાં મકાન પણ હજી છે, ત્યાં આપણે આ બીજી દીકરીને સહેજે જુદા વાતાવરણમાં ઉછેરીએ, અહીં એ રહેશે તો એનો ચહેરો આપણા જેવો રહેશે, પણ તેના વિચારો અભિગમ અને માન્યતાઓ બીજા અમેરિકનો જેવી થઈ જશે. હા, તમારી વાત તો સાચી લાગે છે, નીલાબાએ પ્રત્યુત્તર આપ્યો. અમે અહીં શ્યામ પાસે એટલે જ આવ્યા છીએ કે જેથી તમારો સૌથી અનેરો નાતો અમારી સાથે છે અને અમે આ દુઃખને અહીંયા વહેંચી શકીએ, અને એમ કરીને જો દુઃખ થોડું ઓછું થતું હોય તો કદાચ તમને મુશ્કેલીમાં તો અમે નથી મૂક્યા ને, એવું પણ લાગે છે. સહેજે પણ નહીં, દુઃખને સમયે એકમેકની મદદ કરવી એ તો આપણી નૈતિક ફરજ છે. વળી પણ એક ઊંડો ભય તેમના મનમાં ઊભો થયો હતો ખરો, આજથી 20 વર્ષ પછી જ્યારે માનસી પણ એક યુવતી બની જશે ત્યારે તે પણ શું આવી જ થઈ જશે, મનના દુઃખનો સ્ત્રોત બની જશે? પણ સમય જ આ વાતનો ઉત્તર આપી શકે એમ હતું. શ્યામ રાધાકૃષ્ણભાઈ સાથે ગંભીર વાતો કરી રહ્યો હતો અને એ પણ બધી હકીકત જાણી ચૂક્યો હતો. એક વખત કોઈ કામને અંગે કેલિફોર્નિયાથી ગયો હતો અને સાન ફ્રાન્સિસ્કોના એક રેસ્ટોરન્ટમાં પોતાના કામના સાથીદાર સાથે બેઠો હતો ત્યારે તેમના ટેબલ પર વેઇટ્રેસ આવી. તે હતી એ બીજું કોઈ નહીં પણ એમની શમા. આ આઘાતથી તે છેક અંદરથી ડગમગી ગયો હતો. જોકે તેણે મોડું બંધ રાખ્યું હતું ખરું. વિવાદો અને જીવનની પ્રકૃતિના પ્રસંગો આમ બનતા રહે છે. માણીશું આ વિરામ બાદ અનુસંધાનને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જ્યારે શ્યામે ત્યાં શમાને જોઈ હતી ત્યારે તે કશું બોલ્યો ન હતો, પણ પછીથી તે એકલો જ રેસ્ટોરન્ટમાં ગયો અને શ્યામાને કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે, હું કામકાજના સમય પછી તમને પિઝા હટમાં મળીશ, ઓકે? એમ કહીને શ્યામા તો પાછી ચાલી ગઈ. શ્યામ જોતો રહ્યો. જે નાની બાળાને તે ઘણા વખતથી ઓળખતો હતો તેનો અંશ પણ આ આત્મવિશ્વાસ ધરાવતી અને મુખના હાવભાવમાં સહેજે ફેરફાર ન કરતી છોકરીમાં શ્યામને વર્તાયો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અડધા કલાક પછી સ્ત્રી પુરુષના એક સરખા ગણવેશને બદલીને શ્યામાએ પોતાના કપડાં પહેર્યા અને પિઝા હટ પર પહોંચી. સવારથી સાંજ સુધી કામ કરતી હતી તેથી તે ખૂબ થાકેલી જણાઈ આવતી હતી અને તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ પણ બાજ્યા હતા. શ્યામે તેને નાનપણથી જોઈ હતી. આજ સુધી તેને રંગીન ફ્રોકમાં એક સરસ બાળા તરીકે જોતો આવ્યો હતો. વળી તેના જ લગ્નના રિસેપ્શનમાં પણ નવવધુના શણગાર કરીને અમેરિકામાં જ તેણે તેને જોઈ હતી. તે ખૂબ જ સરસ લાગતી હતી. રેશમી સાડી અને ઘરેણામાં ખૂબ શોભતી હતી. અત્યારે એક ડાયવોર્સ પછી એક થકવી નાખતી નોકરી કરતી આ જ છોકરીમાંથી જાણે તાકાત તદ્દન ઓસરી ગઈ. શ્યામે પૂછ્યું, શ્યામા તું અહીં ક્યાં? આ સ્થિતિમાં તારા બાપુ તને જુએ તો તેમને કેવું લાગે એવો તને વિચાર પણ ન આવ્યો? કોકની બોટલમાંથી ચુસ્કી ભરતા શ્યામાએ કહ્યું, અંકલ તમને લાગે છે કે મારા વ્યક્તિગત જીવન વિશે કોઈ પ્રશ્ન કરવાનો તમને કશો અધિકાર છે? શ્યામને આ સીધો પ્રહાર સહેજે વિચલિત કરી ગયો. શ્યામા આગળ બોલી, મને ખબર છે તમે લોકો શું વિચારો છો, બહુ ખબર છે, પણ શું તમે લોકોએ કદી મારો વિચાર કર્યો? આજ પ્રશ્ન એ હવે જીવનના વર્તમાન સમયમાં પણ અત્યારે પણ એટલો જ અગત્યનો બની ગયો છે કે બાળકો યુવા પેઢી પૂછે છે કે અમને અમારું કહેવા દો, અમને અમારું કરવા પણ દો. માણીશું આ અનુસંધાનને વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામને જ્યારે શમાએ જવાબ આપ્યો કે તમે લોકોએ કદી મારો વિચાર કર્યો? કર્યો જ છે ને બેટા, શ્યામે જવાબ આપ્યો. ના, બિલકુલ નથી કર્યો. તમે, મમ્મી, પપ્પા બધા એક જ રીતે વિચાર કરો છો. તમે હજાર વાર અમેરિકામાં જન્મ લ્યો તો પણ અમેરિકાની જીવનશૈલીના મૂળ પામી નહીં શકો. તમારા મૂળ ભારતમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા છે. ગુજરાતમાં છે, અમદાવાદમાં છે. તમારી આખી માન્યતાઓનું માળખું આ મૂળથી જ ઊભું છે. તમે અહીં પૈસા કમાવા આવશો પણ કદી આ ભૂમિના રહેવાસી બની નહીં શકો. સાચા રહેવાસી કદી નહીં. એક કાગળની ચબરકી તમને આ દેશના નાગરિક જરૂર જાહેર કરે છે, પણ તમારું હૃદય અહીં નથી, તમારો આત્મા પણ અહીં નથી. તમે સાંભળી રહ્યા છો આરજે ઈઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 FM પર ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધી વાતો તેણે ઘણી ગરમી અને વ્યાકુળતા સાથે કરી. પહેલાંથી ધીમેથી બોલતી અને સહેજ શરમાળ શમા હવે જાણે જીવંત જ્વાળામુખીમાં જાણે પરિવર્તિત થઈ હતી. તમે લોકો હજી ભારતને જ તમારી માતૃભૂમિ માનો છો, પણ હું આ દેશને મારો દેશ ગણું છું. હું અહીં મોટી થઈ અને હું અહીંની જ છું. તમારી પરંપરાગત માન્યતાઓના માપદંડથી તમે મને માપો છો તો વેલ, એ તમારો પ્રશ્ન છે. કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરવું ખોટું છે? તેનાથી તમારી શું માનહાનિ થાય છે? હા, ભારતીય દ્રષ્ટિકોણથી કદાચ તેમ થતું હશે, પણ મારા અમેરિકન દ્રષ્ટિકોણથી સહેજે નહીં. મારી એક મિત્ર છે, એના પિતા ન્યુયોર્કમાં મોટા સર્જન છે. તે છોકરી પણ મારા જેવું જ કામ કરે છે. તેમના ઘરમાંથી કોઈ એની નોકરીને નીચી કે ખરાબ ગણતું નથી. તેઓ માને છે કે પોતાનું જીવન કઈ રીતે ગાળવું તે તો નિર્ણય લેવાનો હક તેને પોતાને જ છે. પસંદગીઓ તેણે જ કરવાની છે, કોઈ વચ્ચે પડતું નથી. આનો જવાબ પણ આપણે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

સામી કશી દલીલ કર્યા વિના શ્યામ જતા પહેલા લાચારીથી એટલું જ કહી શક્યો, તું જે કહે છે તે પણ સાચું તો લાગે છે. રાધાકૃષ્ણ ભાઈ યાદોમાં ખોવાયા હતા. શ્યામ મારો અભ્યાસ પૂરો થયો કે તુરંત હું અહીં નહોતો આવી ગયો. ત્યાં સરકારની સંશોધન પ્રયોગશાળામાં મેં થોડો વખત કામ કર્યું અને ઓછા પગાર વિશે સહેજે ચિંતા કરી નહોતી. એક તો હું દિલ્હી હતો, તે વખતે હું ઘરે તો ફક્ત સુવા પૂરતો જ જતો, અને હું યુવાન હતો, મારું લોહી ગરમ હતું, એટલે સખત મહેનતથી મેં આખી જિંદગીમાં નહીં કર્યું હોય ને એટલી ત્યાં કરતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કેમ, અહીં પણ તો તમે ખાસ્સી મહેનત કરી જ રહ્યા છો ને? શ્યામ કહે છે. ઓ, પણ ત્યારે હું ખરેખર ખૂબ વધારે મહેનત કરતો હતો. મેં બહુ સારા સંશોધનો અને પેપરો લખ્યા, પણ મારા ઉપરીને હું પસંદ ન હતો. મારી જ્ઞાતિને લીધે હોય કે પછી મારી ભાષાને લીધે હોય કે ગમે તે હોય, મને ખબર નથી, પણ તેમને હું ગમતો જ નહીં. ઘણી કોન્ફરન્સોમાં મારા સંશોધન પેપરોનો સ્વીકાર થયો હતો, પણ મારા તે ઉપરી મને પોતાને ત્યાં જઈને એ પેપરો વાંચવા જવાની રજા જ ન આપે, જવા આવવાના પ્રવાસનો ખર્ચ મંજૂર ન કરે. મારી પાસે પણ પૈસા હતા તો નહીં, બહુ વસમો લાગતો. મારા કામમાં રોજ એ રોજની તેમની ટીકા થતી અને મને છેડવામાં આવતો, અપમાનિત પણ કરવામાં આવતો. મને મદદનીશની જરૂર હોવા છતાં તેમણે એવો મદદનીશ નિમ્યો જ નહીં. ખરેખર તેમણે તો મને શેરડીના સંચામાં મૂકેલી શેરડીની જેમ નીચોવીને કામ લીધું, છતાં ત્યાં મેં કામ ચાલુ જ રાખ્યું હતું. જીવનમાં બધાની પાસે આવા પ્રસંગો થાય અને ત્યાં આપણે વળાંક લઈએ, અને વળાંક બાદ પણ આપણને જે મળવું જોઈએ ન મળે તો? કદાચ આવું તો અહીંયા રાધાકૃષ્ણના કિસ્સામાં નથી ને? માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમારું કામ એ જ ત્યાં ખુશી હતી, છતાં પણ તમારા ઉપરી તમને નીચોવીને કામ લેતા હતા, અને એટલે જ પછી અહીં આવવાનું થયું એમ ને? પણ આવ્યા કેવી રીતે? શ્યામે રાધાકૃષ્ણને પૂછ્યું. મને ગુજરાતના કોઈ એક દૂરના ખૂણામાં બદલી કરીને મોકલી આપવામાં આવ્યો, જ્યાં શાળા પણ ન હતી. મારા સંશોધનોનો વિષય પણ મારા વિશિષ્ટ વિષયનો નહોતો રખાયો. હું ખૂબ જ નિરાશ થયો. મારે માટે હવે રસ્તાનો અંત જાણે આવી ચૂક્યો હતો. હું મહેનત કરવા તૈયાર હતો, પણ આ ઓફિસમાંથી રાજકારણી રમતમાં કોઈ મને ટેકો આપનાર મળ્યું નહીં. છતાં આવા ઘણા ગામડાઓમાં પણ ગયો,

છેવટે હું મુંબઈ આવ્યો અને એક સંશોધન પેપરને પ્રકાશિત કર્યું. અમેરિકન સંસ્થાના એક હોદ્દેદારે એ પેપર જોયું. પછી તો એણે મને અમેરિકા આવવાની ઓફર આપી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, અને જેના લેખિકા સુધા મૂર્તિ, ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, અહીં આવ્યા પછી તમને બહુ મુશ્કેલીઓ ન નડી? શ્યામે પ્રતિ પ્રશ્ન પૂછ્યો. મને એક જ મુશ્કેલી હતી, અને એ હતી કે અહીંની આબોહવા, બીજી કશી નહીં. કામમાં તો હું જે માગું તે મળતું, ફંડ, ઉપકરણો, મારા વિષયના બધા ગ્રંથો, મદદનીશ, બધું જ. મને કશાની ખોટ ન પડી. મારી ઉપરી અધિકારી એ પણ મને કશી જ બાબતે હેરાન કરતા નહીં. આજે એ સંસ્થામાં હું ઊંચી પદવીએ પહોંચી શક્યો છું. અમેરિકનોની જેમ હું પણ બીજી કોઈ વસ્તુ કરતાં ક્ષમતાને પ્રાથમિકતા આપું છું, બધી ચીજોથી ઊંચી ગણું છું. તો પછી તમે દુઃખી કેમ જણાવો છો? મને મારા કામ બાબતની કશી જ તકરાર નથી. હું ઘરે આવું ત્યારે જ તકલીફો શરૂ થાય છે. સાવિત્રી હર હંમેશા ક્ષમા વિશે વિચાર્યા કરે છે, અને હવે તે મને ભારત પાછા ફરવાનો ખૂબ આગ્રહ કરી રહી છે. પાછો ફરીને હું ત્યાં હવે કરું પણ શું? મારી પાસે ઘણું બધું ધન છે, એ વાત સાચી, પણ ધન જ તો સર્વસ્વ ન હોય. મારું સંશોધનનું કાર્ય છોડીને હું પાછો ભારત કઈ રીતે જાઉં? વળી અમેરિકામાં જ મારા સંશોધન કાર્ય માટે પૂરતા ફંડ છે. વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એટલે જ તો સારામાં સારા ઇજનેરો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ ભૂમિ પ્રત્યે આકર્ષણ અનુભવે છે, શ્યામ કહે છે. શ્યામ, આ દેશ બહુ વિચિત્ર

ક્ષેત્ર છે, જાણે કોઈ કરોડિયાએ ગૂંથેલું રંગીન જાળું. તમે અહીં રહીને કામ કરી શકો, સૌથી વધુ સારી ટેકનોલોજી તમને અહીં મળી જાય અને ઘણા બધા ડોલરો પણ તમે કમાવી શકો. આ બધા વિસ્મયોથી આપણે આકર્ષિત થઈએ, અહીં આવીએ અને પછી ખ્યાલ આવે કે આપણે કરોડિયાના એ જાળામાં ફસાયા છીએ. આપણે પાછા ફરી શકીએ તેમ નથી, કેમ કે પાછા ફરીને જોઈએ તો આપણા વતનમાં આકર્ષે તેવી પરિસ્થિતિ નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ભારતમાં એવી ઘણી બારીઓ છે જેમાંથી આપણને બહાર ફેંકી દેવાનું સરળ બને, પણ એવો એક કે દરવાજો નથી જે આપણને પાછા ફરવા કહેતો હોય, ઘેર પાછા આવવા માટે આપણું સ્વાગત કરતો હોય. તમે કહો છો તે કદાચ સાચું જ છે. એથી જ સ્ટુડન્ટ વિઝા પર આવેલા 99% ભારતીયો પાછા જતા નથી, અહીં જ રહી પડે છે. મોટાભાગના આ વિદ્યાર્થીઓ ખરેખર ઘણા બુદ્ધિશાળી હોય છે. કદાચ આજકાલ થોડા લોકો પાછા ફરવા રાજી થાય છે, કારણ કે કમ્પ્યુટર ક્ષેત્રે સોફ્ટવેરમાં સફળતા મળી શકે તેવી પરિસ્થિતિ ભારતમાં ઊભી થઈ છે. પણ શ્યામ, આપણા દેશમાં શું આપણું કોઈ માન છે? મને કહેતો. સાવિત્રીના આગ્રહથી મેં અમદાવાદમાં એક બંગલો બાંધ્યો અને જ્યારે એ લોકોને ખબર પડી કે હું અમેરિકાથી આવું છું, પંડિતથી માંડીને દરેક જણ મારી પાસે આવે, રસોઈયાથી લઈને કોન્ટ્રાક્ટર સુધીના બધા જ લોકોએ પોતાના મહેનતાણાના રૂપિયા 4 ગણા કરી નાખ્યા. એ લોકોની વાત છોડો, મારા જ ભાઈએ મને કહ્યું, તને શું પ્રોબ્લેમ છે, તું ડોલરમાં કમાય છે ને? પછી એ લોકોને જોઈને જે એ માગે આપી દે ને, આવો અભિગમ જ મને ઘૃણાસ્પદ લાગ્યો છે. જીવનમાં આવું બનતું જ હોય છે. આગળ શું બન્યું માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પોતાનો અનુભવ યાદ કરીને શ્યામે આ વાતનું સમર્થન કર્યું. હા, જે રીતે એ લોકો વાત કરે છે, તમે તો એમ જ માનો કે જાણે ડોલરો અહીં ઝાડ પર ઉભા હશે. એ લોકો એમ નથી સમજતા કે અહીં પણ ધન પ્રાપ્તિ સરળ વાત તો નથી જ. આપણે બધું જ ગમતું છોડીને, આપણા લોકોને પણ છોડીને અહીં આવવાનું હોય છે. ખૂબ ખરાબ શિયાળો, વાવાઝોડું અને ઉકળતા હવામાનમાં પણ આપણે ખૂબ મહેનત કરતા રહેવું પડે છે. શું ભારતના લોકોને ખબર છે ખરી કે ડોલર મેળવવા આપણે કઈ કેટલી ચીજોનો ત્યાગ કરવો પડતો હોય છે, આપણે શું કિંમત ચૂકવવી પડે છે, તેનો સહેજે કશો ખ્યાલ તેમને હોય છે ખરો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કરતા છે સુધા મહેતા. પોતાની દીકરીથી દૂર થઈને જવાનું દુઃખ, પોતાના સંતાનોનું આ બધી જ મૂલ્ય વ્યવસ્થા પણ ન આપી શકવાની કરણાંતિકા છે. આ બધી ચૂકવણી જો તમે ગણવા બેસો તો જ સમજી શકો કે ડોલર આપણને કેટલો મોંઘો પડે છે. પણ વતનમાં તો આ વાત કોઈ સમજતું જ નથી. તેઓ ફક્ત એટલું જ સમજે છે કે એક ડોલર એટલે 40 રૂપિયા. આ વાતથી શ્યામને પણ પોતાના કડવા અનુભવો યાદ આવ્યા. છેલ્લે તે અમદાવાદ આવ્યો હતો ને, ત્યારે તે સુરેશે તેણે પહેરેલી ઘડિયાળ વિશે 3-1 વખત ટિપ્પણી કરેલી અને તેણે સાંભળી હતી. ભાઈ, આ તમારી ઘડિયાળ ખરેખર સરસ નવું મોડલ છે શું? શ્યામે જાણી જોઈને આવી વાતોની અવગણના કરી. પણ પછી નીલાબાએ શ્યામને બાજુ પર લઈ જઈને કહ્યું, શ્યામ, તું તો ડોલરમાં કમાય છે ખરું ને? આ આપણા કુટુંબનો જમાઈ છે, જો તેને આ ઘડિયાળ જોઈતી હોય તો તેને તારે આપવી જોઈએ. અને આ વાતની ચર્ચાનો કોઈ અંત ના હોય, માણીશું અંતને પણ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્યામને સહેજે ગમ્યું નહોતું કે તેની ઘડિયાળ તેને પોતાના જમાઈને પોતાની બહેનના પતિને આપવી પડે, પણ માતાને તે કઈ રીતે ના પાડી શકે? જો તે ગુસ્સે ભરાશે તો વળી કંઈ બીજી ધમાલ થઈ પડશે. પોતાના કાંડા પરથી ઘડિયાળનો પટ્ટો છોડીને તેણે સુરેશની સામે ધરી દીધી. ખંધાઈથી સુરેશે વિરોધ કર્યો. તમે મને આ શું કામ આપો છો? તે સાથે જ હાથ લંબાવીને તેણે ઘડિયાળ લઈ લીધી અને પોતાના કાંડે બાંધી પણ દીધી. સંબંધીઓ અને વ્યક્તિત્વો વિશેના આ અલગ પાસાને પણ આપણે સૌ જાણીએ જ છીએ, પણ એમને આપણે સાથે રાખવા પડે છે. આ વિષય પર આપણે આવતા એપિસોડમાં વધુ વાત કરીશું. સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો, પણ શ્રોતા મિત્રો, આ વાર્તા અને રેડિયો પાલનપુર પર બીજા કયા કાર્યક્રમો તમને ગમે છે એ અભિપ્રાયોને તમારે અમને મોકલી આપવાના છે. તમારા અભિપ્રાય જ અગત્યના છે. તમે કંઈક કહેવા ઈચ્છો છો, કંઈક રજૂઆત કરવા ઈચ્છો છો, તો તમારી વાતોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને ટેક્સ્ટ મેસેજીસથી અમને મોકલી આપો. ચોક્કસથી સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થનારી આ તમામ વાતો તમને સ્પર્શે એ જરૂરી છે, અને તમે મોકલેલી વાતોને પણ સ્ક્રીનિંગ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું. આ માટે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક, એક્સ, યુટ્યુબ અને ઈમેલથી અમારો સંપર્ક કરી શકો છો. રેડિયો પાલનપુર @gmail.com અને બાકીના માધ્યમો પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક ચેનલ મળી જશે. 9512966888 અમારો વોટ્સએપ નંબર છે. યાદ રાખજો, વોટ્સએપ નંબર જ્યાં માત્ર ને માત્ર તમારે ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારી રેકોર્ડ કરેલી વાતને જે ઓડિયો ફાઇલ છે એને મોકલી આપવાની છે. કોલ આ નંબર પર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારા રેડિયો સ્ટેશનની મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર જઈ રેડિયો પાલનપુર લખીને તેને ડાઉનલોડ કરો. યાદ રાખજો, સોશિયલ મીડિયાના એકાઉન્ટને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ, તમારો સહકાર બહુ જ અગત્યનો છે. આ સાથે તમે ઓનલાઈન અને રેડિયો ગાર્ડન વેબસાઇટ પર જઈ અને ત્યાં અમારા સ્ટેશનને કેન્દ્રિત કરી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં સાંભળી અને સંભળાવી શકો છો. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. 90.4 મેગાહર્ટ્ઝ રેડિયો પાલનપુર સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: गया।
1: दोस्तों તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને પસંદગી તો જોઈએ જ અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદ થી આવે છે, હેને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
2: હા.
1: અને કેટલા વર્ષો થી આવો છો?
2: 5 વર્ષથી. 5 વર્ષ.
1: હા. કેવું રહ્યું તમારું?
2: બહુ મજા આવી.
1: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
2: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
1: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો.
2: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી મજ રહીએ.
1: કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
2: 180 કિલોમીટર.
1: તમારો કેવો અનુભવ રહ્યો?
2: સરસ,
1: મજા આવી. આનું નામ શું છે? જેનું. કેવું લાગ્યું બેટા?
3: બોલ મારી અંબે, જય જય અંબે.
1: મજા આવે છે?
3: મજા આવે.
1: એવું, તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. નીકળ કે કઈ પણ બધું સાથે જ લઈને
2: છે, બધું જ.
1: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના માં અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય.

0: મહિલાઓ વધારે દેખાવા મળી છે, જે હમણાં ચાલી રહી છે, અને આ એક આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
1: બહુ સરસ લાગી રહ્યું છે.
0: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
2: અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
2: ફર્સ્ટ ટાઈમ.
0: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
1: પહેલી છું.
0: પહેલી વાર છે અને કેવું લાગી રહ્યું છે?
1: બહુ જ મજા આવી છે અમને.
3: અમે 4 તારીખથી નીકળ્યા છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
2: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કંઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારો કેવો અનુભવ?
4: બહુ સરસ.
3: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
2: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે.
3: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા, બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા, 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કેવું, શું આપશો?
3: અમે દર વર્ષે જઈશું.
2: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલવારી અમને. જય જય અંબે.
5: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલવારી અંબે. જય જય અંબે. તમારું નામ?
6: કપિલાબેન.
0: કપિલાબેન, ક્યાંથી આવો છો?
6: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
6: એ તો માં જ આપે આપણને. માને આશાએ આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
6: મેં સંઘ છે અમારે. અમારે ખાસા 100-1 જેવા છે.
0: એવું છે? અને બધા હવે ગબ્બર ચાલતા
6: જઈ બધા ધજા ચડાવવા જશે.
0: ઓહો. અને કેટલા વર્ષોથી આવો છો?
6: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા?
6: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે?
6: ના, એમ જ માને આશાથી જ માં આપે આપણને.
7: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
7: 10-12 વર્ષ.
0: ઓહો. અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
8: 8 વર્ષ થયા.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું?
6: ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
8: 400.
0: કેટલા દિવસથી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
6: લીધા? પહેલા જઈશું માના દર્શન કરવા, પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે ગબ્બર. ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે, પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
6: ચાલતા આવશે. અરે, નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે. જય જય અંબે. જય અંબે.
5: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
9: હું જે ખરું હું યુએસ રહું છું. યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે. જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
9: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં છે તો અરાઉન્ડ 50-55 અરાઉન્ડ છે અમારા.
0: તો તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
9: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયો હતો. તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે. બે વર્ષ ચાલતો ગયો, પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
10: અમે સુરત થી 30 કિલોમીટર દૂર છે અમારું એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ. સુરત થી
9: બારડોલી છે ને, બારડોલી ની પાસે એના ગામ છે ને, એના ગામ થી અમે આવ્યા છે.
0: કેટલા દિવસ લાગ્યા અહીંયા પહોંચતા?
9: અમને એકચ્યુઅલી લાઈક દાતા પહોંચતા અમને લાઈક 18 છે, અમે દાતા પહોંચી જવાના છે. પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટાફ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
0: ઓકે. અને મજા આવી રહી છે?
9: મેં જે હું જે ખરું હું યુએસ રહું છું. યુએસ થી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: ઓ વાવ. અને કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
9: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી લાઈક અમારે હતું કે ભાઈ મારા અંબાજી પાછું જવું છે, ને આજે માતાજીનો હુકમ છે ને.

0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આપણે હમણાં ચરાડા ગામે છીએ ને અહીંયા સામયુ થાય છે. લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
2: હા, લાલદા સંઘનું સામયુ આપ જોઈ રહ્યા છો. ઓળખ થોડી ક્ષણોની અંદર આ વડના ઝાડ નીચે અમે બેઠા છે. આરામ અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની બાગોરે છે ને વરરાજા પહેરવા આવે ને અને મોટો માણસ અને ગામના બાગોરેથી સ્વાગત કરતા માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશભાઈ ચરડા, હિતેશ સુથાર એમની પેઢી પાંચમી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે એટલે સ્વાગત કરે. માતાજીનું ઉમરકા પહેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજી.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું માનતા હૈ? માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
3: હમને એસે ઘર કી પ્રોબ્લમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે. માતાજી ને પૂરા કિયા, અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से આ રહે હો?
1: વિસનગર से આપ હો નાસિક से, લેકિન આપ ચલ કે વિસનગર से આ રહે હો? તો આપ પહેલી બાર આ રહે હો?
4: નહીં, 10 બાર આ ચુકે કમ સે માતા કે પાસ. કુછ ભી તકલીફ નહીં.
1: અચ્છા, ઓર આપને આંખ મે પટ્ટી બાંધી હૈ તો કોઈ દિક્કત હુઈ આપકો?
3: કુછ ભી નહીં દિક્કત. જો પહેલે ભી થી દિક્કત, વો ભી કમ હો ગઈ. બારિશ આયા હૈ લેકિન હમ ચલના અપના ચાલુ જ રખા હૈ.
1: માતાજી કરે કે આપકી જો ભી મનોકામના હૈ વો પૂર્ણ હો. બોલ મારી અંબે,
3: જય અંબે,
1: જય અંબે,
4: જય અંબે,
1: જય અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે,
5: જય જય અંબે.
1: ક્યાંથી આવી રહ્યા છો?
5: અમે અમદાવાદ થી આવે છે.
1: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
5: માનતા હતી, બાધા હતી માતાજી ની, એ બાધા માટે આવ્યા છે.
1: અચ્છા, પૂરી થઈ ગઈ. વર્ષોથી આવો છો કે પહેલી વાર?
6: અમે લગભગ 2007 માં થી આવ્યા છીએ.
1: અચ્છા, એવું છે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
6: વરસાદ થઈ દઉં વચમાં, નડ્યું તું થોડું, પણ ચાલતા હતા માતાજી ના નામ ઉપર.
1: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું?
5: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે.
1: એવું છે. અને તમે પહેલી વાર આવ્યા છો કે તમે ભી આવો?
5: ના ના, અમે ભી આવ્યા છીએ.
1: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
5: અમને આજ 5 વર્ષ થયા.
1: કે માં સૌની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
5: જય જય અંબે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
7: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ 2 બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે મારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
8: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષ થી આવે છે.
9: અમારી સાથે અમે લોકો લગભગ 15-17 ભૂદેવ

0: મુક્તેશ્વર મહાદેવથી ભાદરવાસુદ એકમના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવાસુદ આઠમના દિવસે માં ભગવતીના અંબાજી ધામમાં પધારીએ છીએ અને નોમના દિવસે માં ભગવતીનું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતીને અર્પણ કરીએ છીએ અને માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્રમાં માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
1: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
0: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
2: આ સર્વની મનોકામના પૂર્ણ કરે.

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: નડિયા ચિલોડ.
2: નડિયા તને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
2: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદનો પાર નહીં.
2: કેવું છે, માનતા છે કે એમ જ દર વર્ષે નીકળો છો?
1: જ માનતા નહીં, અમને મત.
2: કેટલા વર્ષોથી આવો છો?
1: અમારો 20-25 વર્ષ થઈ.
2: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
2: બધા આગળ પાછળ છે અડધા?
3: હા.
2: ઓકે, પહેલી વાર આવે છે?
4: હા.
2: હા, કેવું લાગે છે?
4: મસ્ત.
2: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
2: મજા આવે?
3: તકલીફ નહી, કોઈ માથું નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર, માનવ માર નહીં.
2: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા તને મજા આવે છે ને?
4: હા.
2: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ

ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.